અને ચર્ચા કરવી છે. શા માટે નાનકડું વિષય? કારણ કે હું પણ એક નાનો માણસ છું, નાનો ઝાકીર છું, તો મારી વાતો પણ નાની નાની સાદી સાદી હશે. આપણે સાથે મળીને આજે વિષયને એક સરનામું આપ્યું છે, ટોપિકને એક ટાઇટલ આપ્યું છે, અને ટોપિકનું નામ તમે જો નાખી શકો તો નાખો, બધું તૈયાર કર્યું છે પૂરતું. કોણ છે ત્યાં મીડિયા રૂમમાં? નથી તૈયાર કર્યું. આજનું ટાઇટલ આપણે રાખ્યું છે ઇન ધ વેન્સ. તમારે ઇંગ્લિશમાં બીજી રીતે પણ બોલાય, થ્રુ ધ વેન્સ. આ સંત નહીં, આ તો આ કુરાનની આયત આવી, આ રી નીચે લખેલું છે. નહીં, ગુજરાતીમાં કહેવાય રગો રગમાં, અને અમુક લોકો ઉર્દુ વાળા પણ હશે, યા ઉર્દુમાં કહેવાય નસો નસ મે, ને આપણે ઇંગ્લિશનો મેં તરજુમો કર્યો છે ઇન ધ વેન્સ. રગો રગમાં, નસો નસમાં, આ વિષયને શા માટે આવું નામ આપ્યું છે? જ્યારે આપણે વિષયને આગળ લઈ જશો ના, તો મારી હર હંમેશા દુનિયામાં જ્યાં પણ ફરું છું, કારણ કે હું ઇન્ડિયાથી એક વસ્તુ શીખીને આવ્યો છું, આપણે બધા હિન્દુસ્તાનના છે, આપણા ભારતના, ત્યાં એક બોલવાની રીત છે, બોલવાનો તરીકો છે, અને બોલવાનો તરીકો એ છે કે દુનિયાના કાગડા બધા કાળા. આ મેમ્બર ઉપરથી પણ તમે મારાથી સાંભળ્યું હશે, દુનિયાના બધા કાગડા કાળા. એટલે તમે ખોજા શિયા ઇસનાશ્રીની કોમમાં જ્યાં પણ જાઓ, આ વાત તમને જરૂર અને જરૂર મળે. હવે તમને એમ થશે કે આજે છે કેની વાત કરશે, આપણા ખોજાઓની રગોરગમાં શું છે, આપણા ખોજાઓની નસોનસમાં શું છે, કઈ એવી આદતો છે, ક્યાં એવા ગુણો છે, કે એવી ખરાબીઓ છે, અથવા તો કઈ એવી ખૂબીઓ છે જે મારા તમારા નસોનસની અંદર, રગોરગની અંદર છે. નહીં, વિષય આ નથી. વિષય એ છે કે એક નાનકડી વસ્તુ મારી તમારી રગોરગની અંદર હોવું જોઈએ, નસોનસ કે અંદર હોના ચાહીએ. ઉર્દુ વાળે કુછ હૈ યા? તો મેં થોડા મિક્સ કરું તો ફિર વહા જાકે બતા દીજિયેગા કે ટાઈમ કા હિસાબ નહીં રહેગા. જો ભી ગાલિયાં ખાની હો આપ અપને સર પે ખા લેના, તો ફિર હમ એક ઘંટા નહીં દો દો ઘંટે પર દેંગે, કોઈ પ્રોબ્લમ નહીં. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણી રગોરગની અંદર, નસોનસની અંદર હોવું જોઈએ, પણ અગર પડું છું તેનું કારણ એ છે કે આ રગોરગની અંદર નથી, આ નસોનસની અંદર નથી. આ નાનકડી વસ્તુ અગર આવી જાય, દુનિયાની અંદર બધી ઠેકાણે શિકાયત છે, કેટલી મહેનતો કરવામાં આવે છે. આ મજલિસને આપણે બરપા કરેલી, એમાં કેટલી તકલીફો, કેટલી કુરબાનીઓ, કેટલા ખર્ચાઓ કરવા પડે છે. પરવરદિગારે આલમે સોનાનો એક નુસ્ખો, એક કાયદો, અને હું તમને કહી દઉં છું, હું એક એવો મૌલાના છું જે તાવીઝનો વિરોધ છું. હું એવા તાવીઝને માનું છું કે જે તાવીઝ મને ખુદા આપે, અને ખુદાએ એક એવું તાવીઝ આપણે મુસલમાનને આપ્યું છે, પણ અફસોસની વાત એ છે કે તાવીઝ ઉપર મને અમલ કરવો નથી. તાવીઝનું કામ એ હોય, ઓલો મૌલવી કાંઈક ઘડી દે અંદરમાં શું લખેલું હોય, આપણને તો ભાન ના હોય, હું તો કહું છું એને પોતાને ભાન ના હોય, એ જે કિતાબોમાંથી ઘડી લખીને લખી નાખે, અને આપણે કાંડા માથા ઉપર યા જેબમાં ફરાવવાનું આપણને કહી દે પૈતી વાત, અને ખુદા એમાં કંઈ અમલ કરવાનું ના હોય, થોડા ઘણા પાઉન્ડ આપવાના હોય, ઠીક છે ને, તાવીઝ વેચાતું ખરીદી લેવાનું હોય, પછી કબાટ ઉપર રાખો ને, કિચનમાં રાખો ને, ધણીના જેબમાં રાખો ને, બાયડીની ચાદરમાં રાખો ને, વગેરે વગેરે વગેરે, ચાયમાં નાખો, સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ખુદાએ સોનાનો એક કાયદો નુસ્ખો આપ્યો છે. થોડું ઇંગ્લિશ પણ કહો, ગોલ્ડન શું કહે આપણે, ગોલ્ડન કેવું નુસ્ખાને શું કહે ઇંગ્લિશમાં મુલ્લા સાહેબ? હા, પ્રિસ્ક્રિપ્શન, આસન, ગોલ્ડન પ્રિસ્ક્રિપ્શન. દુનિયાના મઝહબવાળા અને મઝહબ વગરના બધાય આને માને છે. ઇન્સાનની ફિતરત જે છે ને, એનું અંતકરણ, એની અંદરથીને આવાઝ આવે છે કે આ હોય ના હોય, આની અંદર સચ્ચાઈ સચ્ચાઈ છે. અને આ કુરાન મસ્જિદની એક આયત છે, પરવરદિગારે આલમે સૂરે નજમ, કુરાન મસ્જિદનો 53મો સૂરો છે, આ તો નિશાન છે 39, 39, ચેપ્ટર 53, વર્સ નંબર 39. અલ્લાહ સુબહાનહુ, ગોલ્ડન પ્રિસ્ક્રિપ્શન, સોનાનો નુસ્ખો, કે સોનાના અક્ષરથી આપણે લખીએ ને તો બહુ કામની વાત. ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત એવું કહ્યું, બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ, વ અન્ના લિલ ઇન્સાન ઇલ્લા મા સઅ. ઇન્સાન કંઈ મેળવી નથી શકતો સિવાય એની મહેનતનું ફળ, એની કોશિશ કરેલી હોય ને, એ જેટલી કોશિશ એટલો નિવેડો, જેટલી કોશિશ એટલો નતીજો.

جت لی کوشش اتلو اجر و ثواب و جزا اتلو فائدو آ دنیا نو ایک ایوو قائدو چھے جنے بدھائی مانوانے تیار سے جت لی محنت حقیقت نی ساتھے کرشو اتلو فائدو مرشے آپڑے آ جماعتے અબાસભાઈ તમે છુપાઈ ના જાઓ કારણ કે હું એ બધાય નથી ઓળખતો ઓલા માજી પ્રમુખમાં સતાઈ ગયા છે સામે ક્યાંક બેસે તો મને એનો મુબારક ચહેરો દેખાય અબાસભાઈ મનજી આવી જાઓ મને ખબર છે સફરમાંથી આવ્યા છો તમે એકલા સફરમાં નથી આવ્યો હું પણ સફર કરીને આવું છું સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ અહસન શાબાશ થેન્ક યુ અબાસભાઈ આયા મને ત્યાં દુનિયાભરથી તમે બધાને ટેળાવો છો દર વર્ષે ના કેટલી કુરબાનીનો ખર્ચો થાય છે આજ ફરે તમને જરાક હું સસ્તો

Shabash. Thank you. Abbas bhai, aya mane te duniya bhar thi tame badhai ne tedavo chho dar varse na. Kitli kurbani ne kharcho thai chhe. Aaj phere tamne jarak hu sasto padyo chho. તમને ખબર છે, મને જ્યારે ફોન આવે ને મૌલાના અમારે મજલિસ પડવા આવશો, આ લોકો મેં પણ પૂછ્યું હતું, હદ્યો કેટલો લેશો? આપણો હંમેશના જવાબ હોય છે, આપણે હદ્યા માટે નથી પડતા. તમે હદ્યો આપો ના આપો, આપો તો ઠીક, ના આપો તોય ઠીક. આ એક કામ છે, તમને મારી ટિકિટ ઠીક છે, અને રહેઠાણનો થોડો વ્યવસ્થા બંદોબસ્ત કરી દેજો, હું કંઈ રસ્તામાં તો ના સુઉં ના, તમારી ટિકિટ આપજો. આ લોકોને, આપણી જમાતને, આપણા માજી પ્રમુખ મારા સાથે હતા, હું તમને આજ ફેરે બહુ સસ્તો પડ્યો છું, આવતી ફેરે બોલાવશો બહુ મોંઘો પડીશ. મારી ટિકિટ કુલ મળીને 160 યુરોની ને મારી વિઝા 140 યુરોની, યાને તમારા પાસે આજ ફેરે બહુ સસ્તો મોલવી આવ્યો છે, 300 યુરોનો પડ્યો છે તમારા લગભગ 250 પાઉન્ડ. આવા સસ્તા મોલવી તમને ક્યાંયથી નહીં મળે. સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ. આ બધી કુરબાનીઓ કેના માટે? કે કોમની અંદર પ્રગતિ થાય, ઉન્નતિ થાય, તરક્કી થાય, તાકી કોમ આગે બઢે, કોમ કે અંદર તકદ્દમ આને લગે, કોમ આગે જાને લગે. લેકિન યે જો કામ હે ના, વો અન લૈસા લિલ ઇન્સાન મા સઆ. કુછ લોગ કામ કરતે હૈ, અમુક લોકો કરે છે મહેનત. આપણી કોમના સંચાલકો તરફથી મહેનત કરવામાં આવે છે, જાત જાતના ને ભાત ભાતના આલિમોને બોલાવે ને ઝાકીરોને બોલાવે. કેના માટે? કોશિશ, મહેનત. પણ મારું વિષય છે વ્યક્તિગત મહેનત, વ્યક્તિગત કોશિશ, પર્સનલ ઇફોર્ટ. આપણે કેટલું કરીએ છીએ, અને એક એવી વસ્તુ છે, એક એવી વાત છે કે જે મારા તમારા રગો રગની અંદર હોવી જોઈએ. તમને નાનકડો સવાલ કરો, બધા નથી ઓળખતો. અબ્બાસ, એક સવાલ, એક સવાલ એવો કરીશ મજલિસ દરમિયાન, ને હું જો ભૂલી જાઉં તો યાદ અપાવજો મૌલાનાનો સવાલ તમને કરવાનો હતો. અટારથી મને કહી દો કેને આ સવાલનો જવાબ દેવો છે, કહી દઉં સાથે. જે જવાબ દેશે એ જન્નતમાં નહીં જાયેલો જાય, ને જવાબ એનો ખોટો પડશે તો એ જહન્નમમાં નહીં હાયલો જાય. પણ આપણે સાથે વાતો કરીએ, હું તમારો મહેમાન છું, મારું માન રાખજો. કોણ મારા સવાલનો જવાબ દેશે જ્યારે એ સવાલના જવાબને હું પેશ, સવાલને પેશ કરું? કોઈ છે તૈયાર? આ સવાલ અટાણથી કહું તો બધા હાથ ઊંચો કરી નાખે, એટલે પહેલેથી બતાવી દીધું. જવાબ આપશો તો જન્નત નહીં મળી જાય, ને નહીં આપશો તો જહન્નમી નહીં બની જાઓ. કોણ જવાબ દેશે? છે કોઈ તૈયાર? કોશિશ કરશો ઇન્શાલ્લાહ. હમણાં ફિલહાલ હું આપણા અબ્બાસ મનજીને ઓળખું છું, એટલે અબ્બાસ મનજીને પૂછીશ. અમુક સવાલો કરીએ, અગર આપણે આપસમાં સાથે મળીને સવાલ પૂછીએ કે દુનિયામાં જેટલા મુસલમાનો છે, આ તમે નથી બદલાવ્યું, દુનિયામાં જેટલા મુસલમાનો છે, મુસલમાન ઇસ્લામી માશરા અને સમાજની અંદર કુરાન મજીદની કઈ આયત હશે જે સૌથી વધારે વાપરવામાં આવતી હશે, લોકોને જબાને હશે, મોઢે હશે, એની જબાન ઉપર હાલતે ચાલતે એ કુરાન મજીદની આયત હશે, દુનિયાના મુસલમાનોની અંદર સૌથી વધારે કઈ આયતનો વપરાશ થતો હશે? કોઈને કંઈ જવાબ દેવો છે? જી શાબાશ. આપણે થોડું વિચારીએ તો કદાચ આ જવાબ સહી નીકળે, કે બધા મુસલમાનો ને ભેગા કરો તો અવરેજ નિયમ પ્રમાણે એવું નીકળી શકે એમ છે કે મુસલમાનના મોઢામાં સૌથી વધારે જે કુરાને મજીદની મુબારક આયતની તિલાવત થતી હશે, કદાચ કદાચ એ હશે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ તમારો જવાબ છે. મારા તમારા આઠમા ઇમામ ઇમામ રઝા અલી સલામ, હવે બીજો સવાલ આવે છે. અબ્બાસ હજી તારો વારો નથી આવ્યો. આઠમા ઇમામથી સવાલ પ્રશ્ન કરવામાં આવ્યો, મૌલાનો ઉત્તર આપો, આનો જવાબ આપો. યબ્ન રસૂલિલ્લાહ મા અઝમુ આયા ફી કિતાબિલ્લાહ, કુરાન મજીદમાં સૌથી બુઝુર્ગ તરીન, અઝીમ તરીન, સૌથી વધારે મર્તબાવાળી મેં અઝમુ આયા ફી કિતાબિલ્લાહ, કઈ કુરાન મજીદ, આ અલ્લાહની જે કિતાબ છે ના, એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ આયત કઈ છે? કોઈને કઈ જવાબ દેવો છે? આપણે જ્યાં પણ પૂછે ના તો કોઈ કહેશે સૂરે રહમાનનો સૂરો હશે, કોઈ આ બધે હઝરત ફુલુસ અલી સલામ બધાને પસંદ હોય તો એને સૂરે વાકયા જ યાદ આવે,
कोई आवी ने कही दे कि आई तल कुर्सी हशे ठीक से कोई ओलियात कोई आई ओलियात मारा तमारा आठ में

أمامي جواب أبيو أني كيوم إن أعظم آية في كتاب الله عز وجل بسم الله الرحمن الرحيم قرآن مجيد ما صوتي بزرگ ترين آية اگر کوئی چه تي كي چه بسم الله الرحمن الرحيم بسم الله ني فضيلت تمي بدأي جانو چو مارو وشي چه محنت اندوينز رگو رگما નસો નસમા બિસ્મિલ્લાહને આપણે નાનું સમજ્યા છે આજ આઠમે માં ઇમામ રઝા અલી સલામ એક બીજું એમનું કથન છે આપે કહ્યું અકરબો અકરબો મિન ઇસ્મિલ્લાહિલ અઝમ ઇન બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અકરબો મિન ઇસ્મિલ્લાહિલ અઝમ મિન بياض العين من سواد العين الى بياضها كريكر اوشي بلا سنكوچ بسم الله الرحمن الرحيم جي چھنا اي الله نا اسم اعظم نا اتلا باجو ما چھ اتلو نزدیک چھ اتلو قریب چھ اے نا کرتا ودارے اردو ما کہ یہ جو آنکھوں کی سفیدی آنکھ کے اندر کاڑاش تھے نا ને સફેદી બેના વચમાં કેટલો અત્તર ફાસલો હોય છે કાંઈ કાંઈ નથી એના કરતાં પણ વધારે બિસ્મિલ્લાહિલ અઝમ થીને કોઈ અગર કરીબ વસ્તુ છે તો એ છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ હા તમે સુબહાનલ્લાહ કહો છો અમુક ફઝીલત પડી લો પછી આપણે વિષયની અંદર એક સલાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર નબી કરીમે કહ્યું છે કે મન કરા બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ કતબ અલ્લાહુ લહુ બિકુલ્લિ હર્ફિન 4000 હસના વ મુહિય અન્હુ 4000 સયઅ વ રુફઅ લહુ 4000 દરજા જેને બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ પઢ્યું ના અલ્લાહ સુબહાન વ તઆલા એને હરેક અક્ષરના બદલીમાં 4000 નેકીનો સવાબ અર્પણ કરશે 4000 એની બુરાઈઓને મિટાવી દેશે અને 4000 એના દરજાતને બલંદ કરશે આ શું છે બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ છે એ જ નબી એક બીજી વસ્તુ પણ કહી છે આપે કહ્યું લા યુરદ્દુ દુઆઉન બિદાયતુ બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ મઝમૂન ખુદાવંદ કરીમ એ દુઆને ક્યારે રદ નથી કરતો જેની શરૂઆત બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ હોય હદ હદ ક્યાં સુધી ફઝીલતો છે કે નહીં બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આપે કહ્યું છે મન કતબ બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ ફજવદહુ તઅઝીમન લિલ્લાહ ગફર લહ જેણે બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ લખ્યું ફજવદહુ અને એને કોશિશ કરી કે આ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમને સૌથી સારી રીતે લખું બહેતરીન તરીકે લખું જૈયદ બોલે છે ને અરબીમાં જૈયદ આદા જૈયદ આ બહુ સારું છે ફજવદહુ એ લખતી વેળા બિસ્મિલ્લાહને બહુ સારી રીતે લખ્યું એમ એને મન હતું એટલે ના તઅઝીમન લિલ્લાહ અલ્લાહની અઝમત માટે અલ્લાહના માનમાં અલ્લાહની એહતરામમાં કે અલ્લાહનું નામ લખી રહ્યો છું એને સારી રીતે લખું નબીએ કરીમે કહ્યું ખુદાવંદ કરીમ એના ગુનાહોને બક્ષી આપશે કેમ એને દિલોથીને દિલથીને અંતકરણથીને અલ્લાહની તાઝીમ કરેલી કેમાં બિસ્મિલ્લાહ સવાલે ઉત્પન્ન થાય છે કે બધાએ તો જવાબ નથી દેવાને તૈયાર ઠીક છે આ પાકિસ્તાનીઓ ના આપણે ઉર્દુ કી બાત કી યહાં સે જાકે ક્યા કરોગે યાર યહાં સે નિકલોગે ક્યા કરોગે આપ ખુદ નહીં સબ લોગ ક્યા કરેંગે નમાઝ કે બાદ ઘર જાયેંગે ફિર સબ સો જાયેંગે ના અબ દેખે વો ઘર જાકે સોને કી બાત હો યહાં તો કુછ યહીં સો જાતે યહીં પર સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ હા વો તો બાદ મેં આયેગી બાત સોને કી કભી ખબર મેં ખુદ યહાં અભી સે સો જાતા હું નબી કરીમ ને ક્યા કહા આપને કહા اذا قال العبد عند منامه بسم الله الرحمن الرحيم يقول الله تعالى يا ملائكه اكتبوا بالحسنات نفسه الى الصباح سبحان الله ها

સૂતી વેળા અગર ખુદાનો બંદો કહે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ખુદાવંદ કરીમ ફરિશ્તાઓને કહે છે આ બંદા માટે, અહીં મારા ફરિશ્તાઓ નેકીઓ ઉપર નેકીઓ લખો એના હરેક શ્વાસના બદલીમાં સવાર સુધી, સવાર સુધી. આ શું છે બધું? આ છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પણ મને બિસ્મિલ્લા સૌથી વધારે ક્યાં યાદ આવે? ક્યાં યાદ આવે? આ નાનપણથી બચ્ચાઓને મદ્રેસામાં આપણે શીખાડીએ, નહીં કરવાનું પણ છે. ક્યારે? એક છે હઝરત ફુલુસ અલૈહિસલામ, ઓલું બીજું એમાંય અલૈહિસલામ જ છે. ઈશુ ચકુલા અલૈહિસલામ. ખાવાની વાત આવે તો અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી વાત. પણ અહીંયા પણ જે દીને મને શીખાડ્યું છે એના ઉપર અમલ નથી કરતો, જ્યાં મઝહબે મને શીખાડ્યું છે એના ઉપર અમલ નથી કરતો. આપણે સવાલ કરીએ છીએ ના માવતરો, કે ભાઈ આટલી મહેનતો, આટલી કોશિશો, કારણ શું છે? કારણ કે જેટલો અસર થવો જોઈએ એટલો અસર નથી મળતો. તો મારો જવાબ છે, કદાચ કદાચ એક ખોટ છે, એક નબળાઈ છે, એક એવી ખૂબી છે જેને નસો નસની અંદર ગરાવવાની છે, રગો રગની અંદર નાખવાની છે, પણ હું નાખવાને તૈયાર નથી. બસ જી મને શીખાડી દીધું, શીખાડી દીધું. મૌલાઈ કાયના તાલિબ નબી તાલિબ અલી સલામ પાસે બે રિવાયત છે, અબુ કૌવા ને ઇબ્ને કૌવા. કૌવો એટલે શું? ઉર્દુમાં કૌવે કિસકો કહેતે? કોક, કાગડો. હમણાં બોલ્યા આપણે ના, દુનિયાના કાગડા બધા કાળા. તો આ છે કાગડાનો દીકરો અથવા તો કાગડાનો બાપ. એણે મૌલા કાયનાતને મૌલા ખતબો પડી રહ્યા હતા ને કહ્યું, મૌલા તમે એક ફેરે જમાનત લીધી હતી કે ખાવા પહેલાં જે બિસ્મિલ્લાહ રહમાન રહીમ પડે ના, એને બદહજમી પેટમાં ગડબડ કોઈ દી ના થાય. તમને હાજી સાહેબ કોઈ દી થાય? ખાઈ પીને ગડબડ થાય? થાય ને આપણે બધાને. તો ઇમામ અલી ખોટા કે આપણે ખોટા? સવાલ કરવા જેવો છે. જે માણસ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ખાતી વેળા યા ખાવા પહેલાં પડે તો એમને પેટની તકલીફ નહીં થશે. તો આ કાગડાના દીકરાએ કહ્યું, તમે આ કહ્યું મને તો બહુ થાય છે, પેટની ગરબડ હદથી વધારે ખાય ના અભી આપને બોલા. આજે ન્યાઝ છે, તમે ન્યાઝ રાખો, આ બધી મજલિસનો અસર સરખો થશે. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. હા, તો મૌલા મને તો ગડબડ થાય છે. મૌલાનો જવાબ સાંભળજો, લઅલ્લક સમયતા અલા અલવાનન ફલમ તો સલ્લી ફલમ તો તુસમ્મી અલા બાદ. તને ગડબડ એટલા માટે થાય છે ખાતી વેળા કે તારા સામે જેટલું હોય તો શરૂમાં બિસ્મિલ્લાહ રહમાન રહીમ. આપણી મેઝની અંદર કેટલું હોય છે? બપોરના મને યાદ નથી, મેં ગણ્યું નથી, પણ હું બપોરના ન્યાઝમાં હતો. મુલા સાહેબ મદદ કરજો, રોટી હતી, ખાનવારો ચાય હતો એટલે મોરો ચાય, મીઠો ચાય ત્રણ થયા, ચાવલ હતા પાંચ, છાશ તમે ઠોંસી ઠોંસીને બધાએ પીધી, કેટલી થઈ? છ. એમાં ગાજરનું નાનકડું આંથળું અચાર હતો, ઠીક છે, પાણી હતું, એના પછી જ્યુસ પણ હતું, અને અલ્લાહ આલમ બાજુના ટેબલોમાં બીજું શું શું હતું, શાક ગોશ બટેટા કેટલી ચીજો હતી. હમણાં આપણે આમ ગણી 10 થઈ ગઈ તકરીબન. મૌલા શું કહી રહ્યા છે કે તને પેટની તકલીફ એટલા માટે થાય છે કે તારા સામે તારી વાનગીઓની અંદર મેઝ ઉપર ટેબલ ઉપર જેટલી વસ્તુઓ છે ના, તું શરૂમાં બિસ્મિલ્લા તો બોલી નાખે છે પણ અલગ અલગ વાનગીઓ માટે બિસ્મિલ્લા નથી પડતો, એટલા માટે ગડબડ થાય છે. તો તમે મને પૂછો શેખ, તો પછી શું કરીએ? કોરીએ કોરીએ બિસ્મિલ્લા. મારો જવાબ છે, હા, કોરીએ કોરીએ બિસ્મિલ્લા. કે હર લુકમે મેં બિસ્મિલ્લા પડું? મેરા જવાબ હા પડો. ઇમામને એસે નહીં કહા, મેં કહેતા હું. આવો જ એક બીજો આવ્યો, સાદિક અલી મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામ. એણે આ રિવાયતને પાછી કોટ કરી, ફરઝંદે રસૂલ મેં તમારા

દાદા અલીની વાત સાંભળેલી છે કે જે ખાવા પહેલા બિસ્મિલ્લા પડે એને પેટની ગરબડ ન થાય, તો મૌલાનો જવાબ મને યાદ છે, એના ઉપર ખૂબ અમલ કરું છું, કોશિશ કરું છું, તે છતાં ગડબડું હજી થાય છે. પેટની ગડબડ શું હોય? ગેસ, બાકીનું અલ્લાહ આલમ જે હોય તોય ગડબડ થાય છે. સાદિકે આલી મોહમ્મદનો જવાબ સાંભળો, એક સલાત પડો મોહમ્મદ આલી મોહમ્મદ પર. તો છઠ્ઠા ઇમામે કહ્યું, તને આ પેટની ગડબડ એટલા માટે થાય છે, મૌલાએ કહ્યું તું અમુક ખોરાક ઉપર બિસ્મિલ્લા તું નથી પડતો. છઠ્ઠા ઇમામે કહ્યું લઅલ્લકા કતઅત તસ્મિયા બિલ કલામ થુમ્મ ઉદતા ઇલલ કલામ હાઉલા યદુરક. અરે તું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ તો પડ્યો, પણ વચમાં વાતું કરવા માંડી ગયો, યાને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમનો અસરો બરકતને તે તોડી નાખ્યો અને વાતો કરતો ગયો. સવાલ, શું ખાતા ખાતા નજ વાતો ન કરીએ, ન જમીએ, એકબીજાની હાલ પૂરસી ન કરીએ? આ મોલવીએ તો તમને શીખાડ્યો છે કે અમુક રિવાયતોની અંદર છે, મેઝ ઉપર જેટલો સમય તમે વિતાવો ના એ તમારી ઉંમરમાંથી ને નહીં ગણાય. તો જેટલું બેસાય મેઝ ઉપર બેસો, જેટલી વાતો થાય વાતો કરો, કંઈ વાંધો નથી. પણ છઠ્ઠા ઇમામે કહ્યું કે તું વાતો જ્યારે કરે છે ને એના પછી પાછી ભૂલી જાશ કે પાછું બિસ્મિલ્લા પડી લો. માલૂમ શું પડ્યું? માલૂમ પડ્યું કે અહીંયા પણ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બધી ફઝીલતો તમે સાંભળી ને એ પણ સહી રીતે હું ઇસ્તેમાલ નથી કરતો. અબાસભાઈ, હવે સવાલ આવે છે, આનો જવાબ જો સહી નીકળ્યો તો જન્નત નથી અને ગલત નીકળ્યો તો જહન્નમ નથી. મુલ્લા સાહેબે હમણાં પૂરી આ આઝાદારીના ઇન્સ્ટિટ્યુશન ઉપર કેટલી વાત કરી, એની ખૂબીઓ, એની શરૂઆત, એનો ઇતિહાસ, તારીખ, બરાબર. મારો નાનકડો સવાલ છે, આટલો જ છે, કે બધી વસ્તુ માટે તને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂજે છે. કામે જા તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, દુકાનની અંદર ઘર તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ગાડીની અંદર જા તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઘરથી નીકળ તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ખામડાને ખોલ, વેપાર ખામડું સમજો, શું બોલો તમે, શેલ્ફ ડ્રો, એમાં પૈસા ઘરે ને એમાં ભેગું થતું હોય એને સવાર ના ખોલે તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઘરની અંદર બધાય કોર સૂરે યાસીન ને કુલ ને બધું લટકાવેલું હોય બધી ઠેકાણે, ડગલે અને પગલે તારું બિસ્મિલ્લા. નાનકડો સવાલ અબ્બાસ ભાઈ, શું કામ સવાલ કરું છું? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલામ આપે કહ્યું, કુલ્લુ અમરિન ذبالن لم يبدا ببسم الله الرحمن الرحيم فهو ابتر. કોઈ પણ મુદ્દાનું કામ, કોઈ ભી મુહિમ કામ અગર بسم الله الرحمن الرحيم કે બગેર શરૂ કિયા જાયેગા તો વો કામ અબતર રહેગા. અબતર કભી સુના હે? કહાં સુના હે? કહાં પે? સૂરે કૌસર મે સુના હે ના અબતર કા મતલબ? કુછ કુછ મતલબ કિસી કો પતા હે ક્યા? હા, ઉસકી નસલ આગે નહીં બઢેગી, કતાવ હો જાયેગી. દૂસરી એક રિવાયત હૈ, વો ભી નબી કરીમ ઓર મૌલાએ કાયનાત કી, જહાં પર યહી અલ્ફાઝ હૈ, કુલ્લુ અમરિન ઝિબાલિન લમ યુબદા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફહુવા અક્તા. વો કટી હુઈ બાત હોગી, જાનવર જિસકી દૂમ હોતી હૈ, કટી હુઈ દૂમ, ઉસકો અબતર કહેતે હૈ. મૌલા ઓર રસૂલ ને ક્યા કહા? જે મુદ્દાનું કામ, ઇમ્પોર્ટન્ટ કામ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વગર શરૂ કરવામાં આવશે તો એ કામ અધૂરું રહેશે, એનો પૂરતો ફાયદો નહીં થાય, પૂરતો અસર નહીં થાય, પૂરતો એનું, મહેનત કરશો જેટલી પણ મહેનતનું ફળ અધૂરું રહેશે. અબ્બાસ મંજી, મજલિસ આવવા પહેલા, મજલિસ સાંભળવા પહેલા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડસ તું, બીજા મૂકી દે. બી હોનેસ્ટ, વી આર ઇન ધ મોસ્ક, યલો નથી પડતા. જોયું તમે, જહન્નમમાં નાહી લગ્યો, નેવર. એ આપણી પહેલાં જન્નતમાં જશે, કોમની સેવા કરી છે ઇન્શાઅલ્લાહ. એક સલવાત પડું મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ખુલ્લુ અમરિન ઝિબાલ, તમે આ મજલિસને શું સમજ્યા છો? આ વાયઝો નસીહતને આપણે શું સમજ્યા છે?
मतलब आनी काई

قيمة النتي مولاو الرسول كيون كل أمر ذبال جي مداني بات هوي بسم الله بغر شروع كيري اتلي آقوم نا بزرگو آجج بات سي اي موتر ما بارے بیٹا سمين جويا گاڑی ما بپور نا داڑی با دی ام سو بیتی کروا گیو نے سو بیسے نے હા ચલકો છું ચલકો છું આમ આવતરે મને કીધું હા મૌલાનો બહુ સોબો છે તે દાદી બાજી સવા બપોરના કરવા ગયો એ બિચારા ઓલાય પૈસા ભર્યા મારા ખીચાના કાંઈ નથી ગયા એક સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર હા તે બુઝુર્ગે મને કહ્યું રસ્તા મૌલાના જવાનિયાઓ મજલિસમાં નથી આવતા મારો જવાબ મેં એને ના આપ્યો રાત ના આપીશ ક્યાંથી આવે અસર ક્યાંથી થાય આપણે બધી વસ્તુમાં બાળકોને બચ્ચાઓને ઘરવાળીઓને ધણીઓને મા બાપને બચ્ચાઓ બધાને શીખવાડી દીધું છે ખાવા પહેલા બિસ્મિલ્લા આ કામ કરવા પહેલા બિસ્મિલ્લા આ કામ કરવા પહેલા બિસ્મિલ્લા મજલિસ પહેલા કોઈની શીખવાડ્યું ના કે મજલિસ સાંભળવા પહેલા યા મજલિસમાં આવવા પહેલા તમે ખબર છે આપણે બધું સાથે શીખીએ કેટલા હજી 25 મિનિટ છે હજી બાકી પડવાની ઇન્શાઅલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ સામે સામ દૂધ નું દૂધ પાણી નું પાણી ઉર્દુમાં કહેતે દૂધ કા દૂધ પાણી કા પાણી ઇનસે પૂછતે પહેલે યે હમારે મોહતરમ મૌલવી સાહેબ મુલ્લા સાહેબ તમે મિંબર ઉપર જ્યારે આવો છો તમે શું પડો છો તમે બિસ્મિલ્લા બોલો છો સેમ મને એક 100 ફેરે પૂછવા હોય છે બોલો ને તમે પડો શું મિંબર ઉપર ચડવા પહેલા મેં કીધું તને શું તને એમ કે કઈ તાવીઝ કે કઈ પડતા હશો ને કઈ નહીં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બિસ્મિલ્લાહ અહીંયા સવાર થાય બસ એટલું જ કેમ મુદ્દાનું કામ છે મુહિમ કામ છે કિંમતવાળું કામ છે મને મારા નબીઓ ઇમામ અલીમુ સલામે શું સમજાવ્યું કે ઇમ્પોર્ટન્ટ કામ હોય ને તમે એને પણ ઇમ્પોર્ટન્ટ કામનું જ નથી મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલીહિસ સલામ મૌલાએ કા ધ્યાનપૂર્વક સાંભળજો મૌલાએ કાયનાતે કહ્યું છે ઇઝા અરાદલ અબ્દુ અન યકરા ઔ યઅમલ અમલન ફલયબદા બિસ્મિલ્લાહ તો ફલયકરા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યુબારિકુ લહુ ફી જે ખુદાનો બંદો કાઈ વાંચવા ચાહે પડવા ચાહે યા કોઈ પણ અમલ કરવા ચાહે તો એ બિસ્મિલ્લાહ થી શરૂ કરે એના અમલમાં બરકત આવશે મજલિસ પહેલા બિસ્મિલ્લાહ નહીં મજલિસમાં આવવા પહેલા બિસ્મિલ્લા નહીં પછી અહીંયા આપણા મરહૂમ મુલ્લા એને ગરીકે રહેમત કરે જન્નતમાં આલી દરજ્જો એ તો રાજ કરતા હશે ઇન્શાઅલ્લાહ એ બોલે કે પછી મજલિસમાં આવીને રીંગણા જોખતા હો ક્યાંથી ને બંદો જ્યારે નિયત મજલિસની અંદર દાખિલ થાય ઇન ધ વેન્સ આવશે શા માટે ઇન ધ વેન્સ નામ રાખ્યું છે આપણું નામ તમને અજબ લાગશે કાલથી ચશ્મા નહીં પહેરતા દેખાય જ ના સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલહી સલામ અને આપણા 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલહી સલામ બંને તરફથી આ રિવાયત આપણા પાસે આવેલી છે બંને તરફથી અને અજીબ નોંધજો શું પઢું છું શું ઇમામુ અલીમુ સલામે કહ્યું છે નોંધજો ધ્યાનપૂર્વક બંને ઇમામોએ કહ્યું લરુબમા કદાચ કદાચ પરહેપ્સ બની શકે છે યોગ્ય છે લરુબમા તરકા ફી ઇફ્તિતાહિલ અમ્ર બાદુ શિયાતિના બિસ્મિલ્લાહિર રહમાન બની શકે છે ઘણી વાર બને છે કે અમારા શિયાઓ અમારી વાત હો રહી યાર અમારી વાત હો રહી છે જ્યાં શિયાનો શબ્દ છે ને આ રિવાયતની અંદર ત્યાં પાછું બિસ્મિલ્લા પણ આવી ગયું બની શકે છે કે અમારા અમુક શિયાઓ પોતાના કામકાજ પહેલા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમને પડવું છોડી દીધું છે ફયમ્તહિનુહુલ્લાહુ બિમકરૂહ જ્યારે બિસ્મિલ્લાહ અમારા શિયાઓ ભૂલી જાય છે તો ખુદાવંદ કરીમ એને એક એવી વસ્તુની પરીક્ષાની અંદર નાખે છે એક એક્ઝામની અંદર બિમકરૂહ જેને

પસંદ ના હોય હું સીધો તરજુમો શોર્ટકટનો તરજુમો કરું છું. સમજાવવા માટે કે જે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમને છોડી દે છે ને ભૂલી જાય છે અમારા અમુક શિયાઓ, તો ખુદાવંદ કરીમ એને નાનકડી મુસીબતની અંદર ફસાવી દે છે. લિયુનબ્બિહુ અલા શુક્રિલ્લાહિ તઆલા વસ્સલામુ અલૈહ, જેથી કરીને એને જગાડવામાં આવે કે તું ખુદાનો શુક્ર કરતા ભૂલી ગયો છો ને એના વખાણને ભૂલી ગયો છો. નતીજો જે તમને કાઢવો હોય, સમય હવે સાથ નથી દેતો, આ રહ્યો તો ખતમ થયું, એટલો નતીજો નીકળી શકે એમ છે. કે આ રિવાયત આપણે સાંભળીએ, પડીએ, એના ઉપર ચિંતન અને મનન પોન્ડર કરીએ, તો એટલી વાત તો નીકળે કે ખુદાનો નાનામાં નાનો શુક્ર હું અને તમો એ કરી શકીએ છીએ કે ડગલે અને પગલે, હાલતે અને ચાલતે, બોલતે અને ઉઠતે અને સોતે અને ખાતે અને પીતે, કોઈ પણ કામ કરતી પહેલા અને વેળા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમને મને મારી નસો નસમાં નાખવાનું છે, રગો રગની અંદર નાખવાનું છે. શિયા બનવા માટે શિયાની સિફતમાંથી છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમને છોડતો નથી. પણ ક્યાં છે તકલીફ? રોટલી સામે, ચાવલ સામે, ન્યાઝ સામે, ચકુલા સામે અલ્હમ્દુલિલ્લાહ નથી ભૂલાતું. બાકીના કેટલા એવા મુદ્દાના કામ છે કે જ્યાં મને મારા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમને યાદ કરવું જોઈએ. ખાતી વેળા ખાવાની વાત કુરાનમાં છે કે નથી? કુરાનમાં ક્યાંય નથી કે બિસ્મિલ્લા પડો ખાવા પહેલા. હા, અલ્લાહના નામની વાત છે. પરવરદિગારે આલમ સૂરે અનઆમની 121 વાત 6121 ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફલા તાકુલુ માલમ યુદ કરી સ્મુલ્લાહ અલૈહ, જેના ઉપર અલ્લાહનું નામ ન લેવામાં આવે ને, ઝબિયાની વાત છે, આ ઝબાની વાત છે, પણ એને ન ખાવ. બધી ઠેકાણે આપણને ખુદાવંદે કરીમે ખુદાના નામની કેટલી કથાઓ છે, સમય સાથ નથી દેતો. નબી નૂહનું નામ સાંભળ્યું છે? નબી નૂહનું નામ આવે તો શું યાદ આવે સૌથી વધારે? હા, આપણે અહેલે બેતને માનવા વાળા છે તો આ તો યાદ હોવું જોઈએ. હા, કશ્તી યાદ આવે ના? ખુદાવંદે કરીમે સૂરે હુદ કુરાને પછી તો 11મો સૂરો આયતો નિશાન 41 ચેપ્ટર 11 વર્સ નંબર 41 ખુદાવંદે કરીમે જનાબે હુદની કશ્તીની વાત કરી. જનાબે નૂહે પોતાના લોકોને કહ્યું, અરકબુ હલે સવાર થઈ જાઓ, કે બિસ્મિલ્લાહે વમુરસાહ, અલ્લાહના નામથી આગળ વધે છે ને અલ્લાહના નામથી રોકાય છે. યાને ડગલે અને પગલે મુસલમાન રગો રગની અંદર, નસો નસની અંદર, કાલથી આજથી ને મજલિસ ખતમ થાય અહીંયા નીકળતી વેળા બિસ્મિલ્લાહ, ગાડીમાં ચડતી વેળા બિસ્મિલ્લાહ, મારા જેવા સિગરેટ પીવા પહેલા બિસ્મિલ્લાહ, ડગલે અને પગલે બિસ્મિલ્લાહને યાદ કર. બિસ્મિલ્લાહ ફક્ત ખાવા ટેણા ત્યારે નહીં, યા કોઈ ઘર આપણે લઈએ એના માટે જ નહીં, મારા રગો રગની અંદર. શિકાયત છે કે કોમની અંદર આટલી મહેનતો કરવામાં આવે છે, તરક્કીઓ કરવામાં આવે છે, કેમ સુધરતી નથી કોમ, કેમ આગળ નથી વધતી કોમ, કેમ વધે? કોમે બિસ્મિલ્લાને બધા કોર નાખી દીધું, મજલિસમાં નથી નાખ્યું, હિદાયતમાં નથી નાખ્યું કે ખુદાયા તું મારી હિદાયત કર, તારા નામથી હિદાયતના બઝમમાં આ ફરશે અઝા ઉપર બેસું છું કે આ કાનની અંદર કાંઈ ગરે. પણ મારું કેવું છે, ખુદાએ કાન બે એટલા માટે આપ્યા છે કે એક અહીંયાથી ગરે ને અહીંયાથી કાઢી નાખું. મજલિસ પહેલાં ક્યારે પણ બિસ્મિલ્લાહ નથી પડતો હું, હાલાકે નિયત બાંધીને આવું, અહીંયા બેસું, મોલવી સાહેબ મિંબર ઉપર જાય ને મને થાય કે હવે હિદાયતની વાત ધ્યાનપૂર્વક સાંભળવી છે. તરીકાઓ ઘણા છે, રૂકાવટો ઘણી છે. તું માજી પ્રમુખ છો, કેટલી મિનિટ વધારે આપસ? અહીંયા 3 મિનિટ વધી ગઈ છે ના, એમ પડે ના, કેટલી આપસ વધારે? 5-10 આપસ. ચાલો સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અમુક સૂચનાઓ છે, કાલે વળી વિષય અલગ હશે એટલા માટે રહી જશે. આ મજલિસોનો અસર નથી થતો, રૂકાવટો છે. એક આ કદાચ બિસ્મિલ્લાહને હું ભૂલી ગયો છું, એની આટલી ફઝીલતો છે. બીજા ઘણા કારણ છે. એક છે આ રમકડું. આ મજલિસમાં આવું ત્યારે જો મારા બાજુમાં મારી આંગળીઓને ચર આવતી હોય ને આને જો ખુચપુછ ખુચપુછ ખબર પડે, બસ દેખાય છે કેમેરામાં નાખ, આ બાજુમાં છે. ભાઈ સાહેબ આપકો દિખતા હૈ કિતના લિખા હૈ? 45 મિનિટ કી મજલિસ હો ગઈ.

صلوا على محمد وعلى محمد. આ રમકડું મજલિસના ને મજલિસના વખતે જો આમાં હું ખુચપુછ કરું તો ક્યાંથી ને આરો આવે, ક્યાંથી ફાયદો થાય કોમને? ઠીક. બીજી એક સૂચના છે, મજલિસની અંદર કદાચ આપણને હવે કેમ થાય, મા બહેનો આવ્યા છે બસ ભાઈ, અહીંયા જ નીકળતા મારે ના મને, તમે આ મિમ્બરને એટલું દૂર રાખ્યું છે પણ અમે દુનિયાના ઇમામવાળા જેટલા છે ને લગભગ લગભગ એવા જ હોય, કે મર્દો યા હોય યા મિમ્બર હોય ને પાછળ આપણી મા બહેનોનો હોલ ત્યાં હોય, એટલે મિમ્બરના પાછળ મા બહેનોનો હોલ હોય, એટલે પછી આમ કરવું પડે. તમે એમ જોયું છે કોઈ દી આમ કરવું પડે? તમે માવતર જોયું છે? તમે તો વાઇસ પ્રેસિડેન્ટ છો જમાતના, ના કંઈક સેક્રેટરી, આમ આમ કરવું પડે? એ શું કામ કરવું પડતું હશે? અલ્લાહ આલમ. મજલિસમાં એ પણ ખલલ. સૂચના આપું છું, એ ખુદાની કનીઝ, એ ખુદાના બંદા, મજલિસની અંદર તું ક્યારે પણ એવા ઇન્સાનના બાજુમાં ન બેસજે જે તને વાતું કરાવતો હોય યા કરાવતી હોય. એને સમજાવી દે, આપણે ન્યાસ સાથે ખાશો, જીમમાં આપણે સાથે જશો, પિકનિકમાં આપણે સાથે જશો, એકબીજાના ઘરે દાવતમાં આપણે સાથે જશો, એકબીજા સાથે એક જ ગાડીમાં આપણે ફરવા જશો, લંડન સાથે જશો, ત્યાં સાથે જશો, મજલિસમાં આપણે સાથે નહીં બેસીએ. કારણ કે આપણે સાથે મજલિસમાં જ્યારે એકબીજાના બાજુમાં બેસીએ છીએ ને તો ઓલી દોસ્તી બધી ઉભરાય છે, પછી ન ખપતીની વાતો અને મજલિસ જાય છે. ન જાય અગર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ દાખલ થવા પહેલા હું પડી લઉં, એટલે મારી નિયત બંધાઈ ગઈ હોય. શું પડું? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. કુરાને મજીદમાં કેટલા સૂરા છે બચ્ચાઓ? બિચારા ગુજરાતી નહીં સમજતા હોય. હાઉ મેની ચેપ્ટર્સ ઇન ધ કુરાન? હા, નો ધીસ ઇઝ નોટ ચેપ્ટર્સ, હા 114, 114. બધાય ચેપ્ટરમાં ખુદાએ વાત ક્યાંથી શરૂ કરી? બિસ્મિલ્લાહ. એક સૂરામાં નથી પણ 114મો છે, સૂરે નમલની 30મી આયત 27:30. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ ઇન્નહુ મિન સુલેમાન વ ઇન્નહુ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યાને ખુદાવંદે કરી મે પોતાની જબ જે શું ક્યાં જઈ રહ્યો છો, ખુદાવંદે કરી મે પોતાની વાતોને સમજાવવા માટે પોતાના નામથી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી વાતોને શરૂ કરી. ને મને બિસ્મિલ્લાહ ખુદાની વાતો સાંભળવા માટે જરૂર ન હોય, મને એની કઈ કદર ન હોય. મૌલાએ કાયનાતે કહ્યું, ખુદાના બંદા મજલિસો વર્ષોથી આવસ, તું યાને યાદ છો, કઈ આગળ વધો યાને યાદ. તમે કહેશો શેખ તમને કેમ ખબર પડી? તમારો જવાબ છે, ગયા વર્ષે આવ્યો તો પીટો બરો, ગયા વર્ષે તું ના બસ ભાઈ આપણું ગુજરાતી કેમ્પ, મને તો બધું એને એ જ દેખાય છે, કંઈ ફરક નથી ને મારી અંદર પણ કાંઈ નથી. કેમ? કારણ કે મહેનત, વન લઈ સલીલ ઇન્સાન ઇલ્લા મા સઆ, જેટલી મહેનત કરવી જોઈએ એટલી નથી, નિયતની અંદર ખોટ છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ કોણ ગુજરાતી સમજે છે તમારામાં? છોકરો તું સમજે છે? એની વન હું અન્ડરસ્ટેન્ડ ગુજરાતી? નો બોડી? વિચ વન ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઇંગ્લિશ? યુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ? કેન યુ કમ હિયર પ્લીઝ? આવો આવો, સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ, કમ કમ હિયર, કમ કમ હિયર. એક ઓર સલાત પડો મુહમ્મદ વઆલા મુહમ્મદ, કમ કમ કમ ઓર કમ કમ. દેખાય તમને આ બાળક? દેખાય છે? હદીસને સાંભળજો. You can put your face to the camera so your friend can see you. Beautiful, huh? Beautiful boy. Maulai kainate kahyun. Man hasunat niyatuhu. Abaise, yahan ja. Amadahu tawfiq. Dekhai tamne shu thai ryu chhe? Bet jo, beta. Thank you. Jeni niyat saaf thai jai. Niyat sundar bani jai. સુશોભિત બની જાય. મન હસોનત નિયતો અમદ્દહુ તૌફીક. તૌફીક આવીને એને ભેટી લેશે. ઓલા આપણા સજ્જાદ લોકો શબ્બીરનો ભાઈ તૌફીક નહીં, એ બર્મિંગહામમાં છે.

ખુદા એને સલામત રાખે, મારો મોટો દોસ્ત છે. નિયતને સાફ કર, મૌલાએ કહ્યું તૌફીક આવીને તને ઘેરી લેશે, તારા સીનાથી લાગશે, તને ભેટી લેશે. નિયત બાંધ કે હું મજલિસ સાંભળવા જાઉં છું, મને કંઈક શીખવું છે, મારી અંદર કંઈક ફરક લાવવો છે. હર મજલિસ બધાય માં પડા, હર મજલિસ પહેલા બિસ્મિલ્લાહિર રહમાન, રગો રગમાં નસો નસમાં. થોડી વાર માટે આપણે વિચાર કરે. આ નબી ઇમામ અલી મુસલામે કહ્યું હતું કે તમે કદમ કદમ પર બિસ્મિલ્લા પડો ને બોલો. થોડી વાર માટે વિચાર કરીએ આપણે. કરબલાના મુસલમાનો પાસે જો આ એક ગુણ હોત, બાકીના છોડો આજ, એટલી રિવાયતો છે બિસ્મિલ્લાની, આપણો સમય ખતમ. આ લોકોની જો બિસ્મિલ્લાની આદત હોત, ઘણા છે સવાલ કરવા છે, હું બે જ કરીશ. થોડી વાર માટે કલ્પના એટલે ઇમેજિનેશન, થોડી દેર કે લીએ તસવ્વુર કરતે હૈ કે અગર બિસ્મિલ્લાહ કી ખૂબી કરબલા મેં હોતી મુસલમાનો કે પાસ, તો યે જો ઇતને જુલ્મે સિતમ જો હુએ યે હોતે. પહેલી છોટી સી મિસાલ મેં યે દેતા હું કે હુરમલા ખડા હૈ, હાથ મેં કમાન ઓર તીર હૈ, વહાં સામને અલી અસગર કા છોટા સા ગલા હૈ. અબ અગર હુરમલા તીર ચલાને સે પહેલે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઉસકો યાદ આતા તો યે તીર ચલતા? કભી નહીં ચલતા. દૂસરી મિસાલ લે લેતે હૈ, શહાદત કે બાદ શહીદો કે સર કો કલમ ક્યા ગયા. અબ લોગ શહીદ હો ગયે, મર ચુકે હૈ, જો કિયા વો કિયા. સરોં કો કાટને સે પહેલે જૈસે જાનવરો કો કાટતે હૈ, કિસી મુસલમાન કી હિંમત હો સકતી થી કે બિસ્મિલ્લાહ પઢકર કિસી ઇમામ યા અસ્હાબે હુસૈન કી ગરદન કો કાટે? હો સકતા થા? નહીં હો સકતા થા. ક્યા હાલ નહીં ક્યા કરબલા મેં. યે લૂટા હુઆ કાફલા કરબલા સે નિકલા ઔર ઇબ્ને ઝિયાદ કે દરબાર મેં આયા. વહાં પર માજરા કુછ યું હૈ કે ઇબ્ને ઝિયાદ અપને દરબાર મેં અપને તખ્ત પર બેઠા હૈ ઔર વહાં પર નબી કરીમ કે જમાને કા એક બૂઢા સહાબી ઝૈદ ઇબ્ને અરકમ દાખિલ હોતા હૈ. વો મર દાખિલ હોતે હી રોને લગતા હૈ. વો રોતા હૈ, ઇબ્ને ઝિયાદ વહાં સે પૂછતા હૈ, મા યુબકી કા યા શેખ, એ બુઝુર્ગ ઇન્સાન આપ ક્યું રોતે હો? તો વહાં પર ઝૈદ ઇબ્ને અરકમ કા જવાબ હૈ, જો મેને દેખા હૈ ને મેને ઓર કુછ દેખા હૈ. ઝૈદ ને ક્યા દેખા? કે ઇબ્ને ઝિયાદ અપને તખ્ત પર હૈ, નીચે એક તશ્ત પડા હૈ જિસમે હુસૈન મઝલૂમ કા સર હૈ, ઓર એક છડી એક લકડી ઇબ્ને ઝિયાદ કે હાથ મેં હૈ. વો છડી સે હુસૈન ઇબ્ને અલી કે લબો કો ચીર રહા હૈ. ઝૈદ ઇબ્ને અરકમ ને કહા, અરે ઇબ્ને ઝિયાદ, યે જુલ્મ તુને ક્યા ઉઠા લિયા? અરે મેને ઇની લબો કો દેખા હૈ, નબી કરીમ ઇની લબો કો ચૂમા કરતે થે ઓર ચૂમ કે કહા કરતે થે, એ મેરે પાલને વાલે, ઇન્ની ઉહિબ્બુ હુસૈના, મેં હુસૈન સે મોહબ્બત કરતા હું, એ મેરે પાલને વાલે, તુ ભી હુસૈન સે મોહબ્બત કર. અરે દૂસરી રિવાયત મેં હૈ, નબી ને કહા, એ મેરે માબૂદ, મેં હુસૈન સે મોહબ્બત કરતા હું, તુ ભી ઉસસે મોહબ્બત કર, ઓર જો હુસૈન સે મોહબ્બત કરતા હૈ, તુ ભી ઉસસે મોહબ્બત કર. અઝાદ યે હુસૈન કા હાલ કિયા ગયા, હુસૈન સે નબી કી કિતની મોહબ્બત હૈ. એક રિવાયત ઓર ઝહમત ખતમ. મદીના કા જમાના હૈ, નબી કરીમ અપને અસહાબ કે સાથ કિસી ગલી સે ગુઝર રહે હૈ. ઇતને મેં એક છોટે બચ્ચે કી રોને કી આવાઝ આઈ, નબી ખડે હો ગયે. વો ઘર જો સામને થા ના, વહાં દક્કુલ બાબ કિયા, ખોલને વાલે ને ખોલા, કહા યા રસૂલલ્લાહ આપ મેરે ઘર પે આઈએ, આઈએ આપ મેરે મહેમાન બનિયે. નબી કરીમ ને કહા, મેં કામ નિકલ રહા હું, લેકિન રુક ઇસલિયે ગયા કે તેરે ઘર મેં સે કિસી બચ્ચે કી રોને કી આવાઝ મુઝે આઈ, ઇસલિયે મેં રુક ગયા. તો ઉન્હોને કહા હોગા ના, યા રસૂલલ્લાહ બચ્ચે તો રોતે હૈ, ઉનકી ફિતરત મેં હૈ ના રોના. નબી કરીમ ને કહા, મેં રુક ગયા ઇસલિયે કે ઇસ ઘર મેં સે જો બચ્ચે કી રોને કી આવાઝ થી ના, વો મેરે હુસૈન કી રોને કી આવાઝ જૈસી હૈ.

صلوا على محمد وآل محمد. اپنی حاضری نے مد نظر رکھتا યોગ્ય અને જવાબદારી છે આપણા બધાની કે આ મોકાનો આપણે ફાયદો ઉઠાવીએ અને તમામ હાજતમંદો તેમજ મરી મુઝુની શફા માટે આપણે દુઆ કરીએ. એટલા માટે પાંચ વાર હર રાત્રિ હું ત્રણ વારની રીતે વાસ કરું છું. આજે પાંચ વાર સલવાતના નારાને બાબલંદ અવાજથી રચાવીએ. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. સાથમાં આપણે કોઈ ત્યાં જાણ નથી કે આપણી દુનિયા અને આપણા આલમે તશૈયોની અંદર આજની તારીખોની અંદર એક એવી ખોટને આપણે ભોગવેલી છે જેના માટે હાદીસોના કથન અને ફરમાનનું ભાવાર્થને આપણે સાંભળીએ તો માસુમીન અલેમ સલામે બતાવ્યું છે કે જ્યારે કોમમાંથીને એક આલિમનું મરણ થઈ જાય છે તો એ કોમ માટે એક મોટી મોટી ખોટ છે. એ તમારા કોઈથી અજાણ નથી કે આ દિવસોની અંદર અમુક સમય પહેલાં આયતુલ્લાહ ઉઝમા સૈયદ હકીમ આપણાથીને જુદા થઈ ગયા. આ દિવસોની અંદર આપણે અલ્લામા હસન હસનઝાદે આમૂલી પણ આપણાથીને જુદા થઈ ગયા. એમની એક બે વાત તમારી સમક્ષ પેશ કરું કે એટલા જલીલુલ કદર આલિમે દીન હતા, એમની બે વસિયતોને તમારી સમક્ષ પેશ કરું. એના પહેલી એ હતી કે જ્યારે લોકો આગા પાસે જતા અને એવામાંનો એક મોકો એવો છે કે જ્યારે આગા પાસે જઈને પૂછ્યું કે આગા અમને કોઈ રૂહાની નસીહત કરો તો આગાએ જવાબની અંદર કહ્યું હતું કે મર્દો માટે અને ઔરતો માટે જરૂરી છે કે જેટલું બને એટલું ના મહેરમોથી દૂર રહીએ. તો સવાલ કરવાવાળાએ કહ્યું આગા તમે મર્દો માટે પણ એ જ કહ્યું અને ઔરતો માટે પણ એ જ કહ્યું, તમે શું કહેવા ચાહો છો? તો આગાએ જવાબમાં કહ્યું, હા બેશક હું મર્દો માટે પણ એ જ કહું છું, ઔરતો માટે પણ એ જ કહું છું કે ના મહેરમોથીને જેટલું બને એટલું દૂર રહેજો. અને મારો મતલબ એ છે, આગા કહે છે કે જે લોકો ખુદાથી દૂર થઈ ગયા છે ને એ લોકોથીને દૂર રહેજો. આ એમની પહેલી નસીહત છે. બીજો એક મોકો છે કે જેની અંદર આગા કહેતા કે આ લોકો જાગૃત થઈ જાઓ, જમાનો એવો ગંભીર આવી ગયો છે કે આ જમાનો એવો છે કે જનાબે નૂહ અલૈહિ સલામનું જે તૂફાન હતું ને એના કરતાં ગહેરો ખતરનાક જમાનો આવી ગયો છે.

જનાબે નૂહના જમાનામાં લોકોને નજાત મેળવવા માટે કશ્તીએ નૂહનો સહારો લેવો પડ્યો હતો. આ જમાનો જમાનાએ નૂહ કરતાં બદતર છે, વધારે ખતરાથીને ભરપૂર છે. એટલા માટે એ જમાનાની અંદર નજાત મેળવવા માટે લોકો કશ્તીએ નૂહની અંદર સવાર થયા હતા. આ જમાનાની અંદર જે નૂહ અલેસલામથી વધારે ખતરનાક છે, આ જમાનાની અંદર કુરાનની કશ્તીમાં સવાર થઈ જાઓ, આ એમની નસીહતો આપણા માટે હતી. એટલા માટે તમામ મરહુમીનને ફરીવાર યાદ કરીએ અને ખાસ કરીને આગા માટે એક સૂરે ફાતિહા પઢીએ. સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ રહેમલ્લાહુ મન કરઅલ ફાતિહા. كان عبد الله كان يستهل الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. صلوا على محمد وعلى محمد. مجلس نے کیا تھی شروع کروں سمجھ نہیں پڑتی. એનું કારણ એ જ છે કે હું પોતાને તમારો સમજું છું, તમે મને પોતાનો સમજતા હોય અલ્લાહુ આલમ. અને કારણ કે હું પોતાને તમારો સમજું છું તો મારા દિલની અંદર અંતકરણની વાત બયાન કરું છું. મેમ્બર ઉપર છું, ઇન્શાલ્લાહ ભરોસો બેસશે. મારા દિલની અંદર એમ થાય છે કે 20 ઓક્ટોબરના હું પણ આવી જાઉં. 20 ઓક્ટોબરના દાર એ સલામ ખાતે હું પણ આવી જાઉં, જેથી કરીને જનરલ મિટિંગની અંદર હું પણ ભાગ લઉં. શા માટે? કારણ કે મારા દિલની એક તમન્ના છે, મારી કોમની એક નબળાઈ છે. એ કોમની નબળાઈને એ 20 તારીખની મિટિંગની અંદર મારા તરફથીને એક અભિપ્રાયને પેશ કરું. ક્યાં મુસલમાન, તારા કોન્સ્ટિટ્યુશનને બદલવા માટે બધાની જવાબદારી છે કે એમાં સાથ આપે, મહેનત કરે તો આ કોમ આગળ વધે. પણ સાથે સાથે અગર તમે ટિકિટ આપો તો મારી ટિકિટથી નહીં આવું. તમે ટિકિટ આપજો, મૌલાના ભલે પધાર્યા. ક્યાં ગયા સેક્રેટરી સાહેબ? અહીંયા હતા, અહીંયા બેઠા છે કે બેઠા છે? નથી યાર, ક્યાંય બેઠા? સતાઈ ગયા હશે. સલો અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. શરત એ છે, ટિકિટ આપો 20 તારીખના ઇન્શાઅલ્લાહ, અગર જિંદગી રહી અને વાતાવરણે રજા આપેલી તો આવી જઈશ. અને એક મસાલા ઉપર વાત કરીશ કે કોન્સ્ટિટ્યુશનને બદલાવો બેશક એની જરૂર હશે, એટલા માટે તો આ મિટિંગ તમે બોલાવો છો. પણ હું એ મિટિંગની અંદર એક વાત લાવીશ, એ મુસલમાન તારી ભાષાનો ખ્યાલ રાખ. આ ગુજરાતી ભાષા જે છે ને, એને પણ એ કોન્સ્ટિટ્યુશનની અંદર નાખી દે કે મારી આપણી તમારી બધાની, આજ પછી જેટલી ચર્ચા થશે, જેટલા ભાષણો થશે, જેટલા સ્પીચીસ થશે, એ બધામાં હું ગુજરાતી ભાષાને સજીવન કરીશ. શા માટે? કારણ કે આ ખુદાની એક અમાનત છે, ખુદાના તરફથી એક જવાબદારી છે. આના માટે કુરાને મજીદની આયતો હું પડી ચૂક્યો છું, પણ આજે મોકાને ગનીમત લેખી કે મને પણ એવું થાય ના કે 20 તારીખ માટે મને જો ટિકિટ મળી જાય તો અહીંયા કેટલી મને ઝિયારતો કરવાની છે. મંબોઝમાં જવાનું છે, 10 to 10માં જવાનું છે, જેટલી ખાધા ખોરાકની જગાઓ છે એ બધી ફરીવાર મને નસીબ થઈ જાય. પણ મુસલમાન યાદ રાખજે, તું મુસલમાન છો. આગાની હમણાં નસીહત મેં તને બયાન કરેલી કે આગાએ કહ્યું આ જમાનાની અંદર કશ્તીએ કુરાનની અંદર સવાર થઈ જશે. તને કદાચ ન ખબર હોય, મેં એ પણ બયાન કર્યું છે આ જ મેમ્બર ઉપરથી ને, કે તને ખબર છે કે તારી ગુજરાતી ભાષા છે ને એ કુરાનમાં છે. આ ગુજરાતી ભાષા તારી કુરાન મજીદમાં છે. અને એની દલીલ તમને આપું, એક આયત પડવા ચાહું છું. આઈ હોપ મીડિયા ટીમ દ્વારા કામ કરી શકશે, કારણ કે આ મજલિસનો ભાગ નથી. મીડિયા ટીમથી હું વિનંતી કરું છું, ઇફ ઇટ ઇઝ પોસિબલ. કુરાન મજીદની એક આયત છે, ચેપ્ટર 30 વર્સ નંબર 22, સૂરેનું રૂમ 30મો સૂરા, તો નિશાન 22 છે. મીડિયા રૂમ થોડો ટાઈમ લઈને આયત ગોતી આવો તો આ કોમને જાણવાનું મળે. સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ. ખુદાવંદે કરીમ બયાન કરે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમિન માશાઅલ્લાહ. મીડિયા રૂમ સલવાત પડવા લોકો માટે, સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ. ومن آياته خلق السماوات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات للعالمين. عالمين تي عالمين. أي لوكو ياد راكجو امني نشاني وماتي چه زمين وآسمان نے پیدا کروو. એમની નિશાનીઓમાંથી છે કે તમારા અલગ અલગ ભાષાઓ તમારી આપેલી. એમની નિશાનીઓમાંથી છે કે એમણે તમને અલગ અલગ રંગની અંદર દુનિયાની અંદર નાઝિલ કર્યા.

અઝીઝાને મહતરમ, આજે તમે જુઓ દુનિયાના લોકો કેના માટે તત્પર છે કે જમીનની અંદર બગાડો ન થાય, આસમાનોની અંદર બગાડો ન થાય. એના માટે દુનિયા ક્યાં ચાલી રહી છે? પોલ્યુશનને ઓછું કરવાની કોશિશમાં છે. એને શું કહો છો તમે? એકોલોજી ના? શું બોલો છો? હા, પણ એને શું કહેવાય છે તમે? એન્વાયરમેન્ટની વાત. કેમ? ખુદાએ આયતમાં જમીનની વાત કરેલી, આસમાનની વાત કરેલી, અને સાથે મારા તમારા રંગની વાત કરેલી, મારી તમારી ભાષાની વાત કરેલી. અઝીઝાને મહતરમ, અગર દુનિયા જમીનો આસમાન માટે તત્પર છે તો આયતની અંદર એ જ નથી, સાથે રંગની પણ વાત છે, ભાષાની પણ વાત છે. આ ખુદાની નિશાનીઓમાંથી છે. આપણે તનતોડ મહેનત કોશિશ કરી આ આપણી ભાષાને મરવા ન દઈએ, વરના કદાચ કદાચ આનો સવાલ આવશે, શેખ તે કેટલી આ ભાષા માટે મહેનત કરેલી હતી. અને પછી ખુદાએ શું કહ્યું? એ આયત કેના માટે છે? ઝાલિકા લાયાતિન લિલ આલમીન. એ કેના માટે નિશાનીઓ છે? જે જાણકાર લોકો છે, જે ઇલ્મ રાખે છે, માલુમ પડે છે કે જમીનો આસમાનની વાત, રંગોની વાત, ભાષાની વાત, એની સાથે અગર કોઈ મેળાપ છે તો એ ઇલ્મનો છે. અને ઇલ્મની વાત શું કરવી? ઇલ્મની વાત શું કરવી? આપણા મઝહબની અંદર યા દીનની અંદર, દીન ઇસ્લામની અંદર ઇલ્મની કેટલી મહત્વતા છે. અને ખુદાની નજરમાં ખુદાએ જ્યારે ભાષાની વાત કરેલી તો સાથે આલમીન જાણકાર લોકોની વાત કરેલી, માલુમ પડ્યું કે ખુદાની નજરમાં ભાષા રાખવી, ભાષા બોલવી, ભાષાને જાળવવી, ભાષાને સાચવવી અને ભાષાની વાત કરવી એ ઇલ્મનો એક ભાગ છે. આપણી કોશિશ હોવી જોઈએ કે આના માટે આપણે મહેનત કરીએ. પણ આ મહેનતો કેમ થશે? એ જ પ્રમાણે કે જે પ્રમાણે આપણે જે વિષય પડી રહ્યા છે એ આજ સુધી તમે સવાલ નથી પૂછ્યો, પણ હું તમને સવાલ કરું છું કે આપણે પડી રહ્યા છે. જ્યારે ખુદાએ કહ્યું ચેપ્ટર 78 વર્સ નંબર 31, એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના લિલ મુત્તકીના મફાઝા, ખરેખર મુત્તકીઓ માટે કામયાબી છે. અને પછી આપણે રસ્તાઓ બતાવ્યા, મારા રસ્તા નહીં, અલ્લાહ સુબહાનહુ તઆલાના રસ્તાઓને બતાવ્યા. તો તમારો હક બને છે કે તમે મારાથી પૂછો, અથવા તો તમે પોતે પોતાથી પૂછો કે શેખ આ તમે બધું જે બયાન કર્યું ફૌઝ મેળવવા માટે એ કેવી રીતે મેળવે? એ તો તમે તો રસ્તા બતાવ્યા છે, એ રસ્તા ઉપર ચડીએ કેમ? એ રસ્તા ઉપર ચાલીએ કેમ? ક્યાં ક્યાં રસ્તા હતા? ભાતાની વાત કરી, ખુદાના ડરની વાત કરી, અલ્લાહો રસૂલો આલે રસૂલની ઇતાઅતની વાત કરી, ઈમાનમાં અમલની વાત કરી, સચ્ચાઈની વાત કરેલી, સબ્રની વાત કરેલી, ઇસ્તગફારની વાત કરેલી, રહેમતની વાત કરેલી, જન્નતની વાત કરેલી, અલ્લાહની રજામંદીની વાત કરેલી, 10-10 ઇલાજ ખુદાએ આપણને બતાવ્યા કે મુસલમાન તને કામયાબ બનવું છે તો આ રસ્તા ઉપર ચાલજે. પણ સવાલ એ ઉત્પન્ન થાય છે કે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલું, એ રસ્તો મને મળે કેવી રીતે, કે હું એ ફૌઝ તરફ જાઉં? આ 10-10 વસ્તુ જે મેં બયાન કરી છે, બીજી તો ઘણી છે કુરાનમાં જે મેં બયાન કરી છે, એ રસ્તાને પ્રાપ્ત કઈ રીતે આપણે કરીએ? એક સલવાત પડીએ મોહમ્મદ વાળી મોહમ્મદ પર. તો કુરાન મજીદની અંદર ફૌઝની સાથે ખુદા એનો રસ્તો બતાવે છે કે આ મારા ફૌઝના રસ્તા મેં જે તને બતાવ્યા છે ને મારા બંદા, એને મેળવવા માટે એક કામ જિંદગીનો કરી નાખ અને મજલિસમાં આવશે, તારું નામું નિશાન મુસલમાનમાંથી નીકળી જશે. અગર આ કામ તે ન કર્યું તો તારું નામું નિશાન ઇસ્લામ યા મુસલમાનમાંથી ને નીકળી જશે. એ કયું કામ છે? એ કેવી રીતે આપણે જાણીએ? પરવરદિગારે આલમે એલાન કર્યું, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે હશ્ર કુરાન મજીદનો 59મો સૂરો, આયતનું નિશાન છે 20, ચેપ્ટર 59 વર્સ નંબર 20. એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, લા યસ્તવી અસહાબુન નાર વા અસહાબુલ જન્નાહ વા અસહાબુલ જન્નાહ હુમુલ ફાઇઝૂન. જહન્નમીઓ અને જન્નતીઓ એક બરાબર નથી હોતા, જહન્નમીઓ અને જન્નતીઓ એક બરાબર નથી હોતા. પછી ખુદાએ શું કહ્યું?

اصحاب الجنه هم الفائزون فوز جنتيو اتو تو جنت نا حقدار جنت ما جواب راو ا اي لوكو چه کہ جے فائزون چه فوز کامیابی اچیومنٹ سکسس نے میرا بابارا لوکو چه پر عجب چه وی بات اے چه کہ خداوند کریمے جیارے آپ بات نے بیان کرے لی کہ جنتیوں ماتے فوز چھے جہنمیوں انے جنتیوں ایک برابر نتی بنی شکتا ایک جیوہ نتی بنی شکتا ایک مرتبو آلوکنو نتی تے شکتو یہ کیارے بیان کریو کیارے بیان کریو تو معلوم پر چھے کہ خدا یہ یوگ یہ سمجھو کہ آ بیان کروا پہلا امک ایوی واتوں نے مارا تمہارا سمکش پیش کرے انے پچی بیان کریو કે જહન્નમીઓ અને જન્નતીઓ એક બરાબર જેવા નથી જન્નતીઓ કામયાબ લોકો છે એ શું એણે બયાન કર્યું યાદ રાખજો કુરાન મજીદમાં મારી નજરમાં બધાનો હંમેશા એ જ સવાલ હોય છે શેખ હાફિઝે કુરાન છો હાફિઝે કુરાન નથી સલ્લુ અલા મુહમ્મદ વ અલે મુહમ્મદ પરવરદિગાર આલમ આના પહેલીની આયતોને આપણા સામે પેશ કરે છે અને પછી બયાન કર્યું કે આ બંને જાણા બરાબર નથી જહન્નમી અને જન્નતી કામયાબ છે એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો ચેપ્ટર 59 વર્સ નંબર 18 આ કુરાન મજીદની વાહેદ આયત છે વાહેદ ઓન્લી વન એન્ડ યુનિક કે જેની અંદર ખુદાએ પરેઝગારીની તકવાની વાત બે વાર કરેલી હોય એક જ આયતની અંદર બે વાર તકવાની વાત ખુદાએ કરેલી હોય તો એ આયત છે એમાં એલાન શું થાય છે આપણાથી વાત થાય છે કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વલતંઝુર નફસુ મા કદ્દમત લિગદ વત્તકુલ્લાહ ઇન્નલ્લાહ ખબીરુ બિમા તઅમલુન અય સાહેબાન ઈમાન અય ઈમાન લાવા વાળો તકવાએ પરવરદિગારે આલમને અખ્તિયાર કરી લ્યો પરેઝગારીએ અલ્લાહ સુબહાનહુ તઆલાને અખ્તિયાર કરી લ્યો અને અય ઈમાન લાવા વાળો હરેક નફ્સની જવાબદારી છે કે તપાસ કરે એણે કાલ માટે શું તૈયારી કરેલી છે એ હિસાબો કિતાબ લગાવે એ ટબો લગાવે કે કાલ માટે એણે પેશ કરવા માટે શું તૈયાર કરેલું છે વલ તંઝુર નફસુ મા કદ્દમત લિગદ અને પછી ફરીવાર પાછું કહ્યું અય મુસલમાનો અય ઈમાન લાવા વાળાઓ અલ્લાહના તકવાને ઇખ્તિયાર કરો કારણ કે ખુદા કોણ છે ખરેખર ખુદા બાખબર છે ખૂબ જાણે છે તમારા હરેક કાર્યને હરેક ફેલને હરેક અમલને કાલની તૈયારી શું કરી એ હરેક નફ્સની જવાબદારી છે શું છે ફલતંઝુર નફસુ મા કદ્દમત લિગદ નફ્સની હરેક નફ્સની જવાબદારી છે જોઈ શું કર્યું કાલ માટે તૈયારી તમને ખબર છે આ જોવું આ તપાસ કરવી આ નફ્સ સાથે ચર્ચા કરવી એને રિવાયતોની ભાષામાં એક શબ્દ કહેવાય છે એનું એક સરનામું છે એનું એક ટાઇટલ છે એને રિવાયતની ભાષામાં મુહાસબતુન નફ્સ કહેવાય છે શું મુહાસબતુન નફ્સ પોતાનો હિસાબ કિતાબ કરવો ખુદા બયાન કરે છે અને પછી એના પછીની એક આયત છે પણ એ બાદમાં આવશે 20મી પૈડીના આ 18મી પૈડી વચમાં એક 19મી છે પણ એ બાદમાં આવશે પહેલે આપણે આગળ વધીએ અઝીઝાને મુહતરમ ખુદાવંદે કરીમે કહ્યું એ બયાન કરવા પહેલાં કે જન્નતીઓ અને જહન્નમ નહીં જહન્નમીઓ અને જન્નતી એક બરાબર નથી જન્નતીઓ કામયાબ લોકો છે પણ એના પહેલાં આ બયાન કર્યું ખુદાએ બયાન કરવા ચાહે છે અય મુસલમાનો આ કામ જો તમે કરી લ્યો ના એ તૈયારીને તપાસ કરી લ્યો કે તમો કાલ માટે શું તૈયાર કરેલું છે તો અંતમાં નિવેડો આ આવશે અથવા તો અસાબે જહન્નમ વાળા હશો અથવા તો અસાબે જન્નત વાળા હશો દારો મદાર બધો તમારા ઉપર છે તમે એ તૈયારી કરી ઈમાન લાવા બાદ વલ તંઝુર નફસુમાં કદ્દમત લિગદ એ કાલ માટેની તમો એ ચિંતા કરી પણ મારી શું છે વાત મુહાસબતે નફ્સ પોતાના નફ્સનો હિસાબ કિતાબ કરવો એ મને સરખાઈ નથી આવતી મને મજા કેમ આવે મંડાઝીને કિટુંબુઆને જલેબીને ગુલાબજાંબુને મીઠાસ ચાસડી કેમાં મળે બીજાના હિસાબ કિતાબ કરવામાં આ આવો છે આ ત્યાં ગયો તો આ ત્યાં બેસે છે આ ઓના સાથે ફરે

છે અને આ ધંધા છે, આ આ કામ કરે છે, ઈ ઓમ કરે છે, આવો છે, તેવો છે, એવી છે, તેવી છે, બધાયના હિસાબ કિતાબ મને કરવા. આ હિસાબ કિતાબનો મામલો છે ને, એમાં ત્રણ નબળાઈ છે. કેટલી? ત્રણ. એક, હું મારા પોતાનો હિસાબ કિતાબ કરતો નથી, મને કેમાં મજા આવે? બીજાના હિસાબ કિતાબ કરવામાં. એક, મારો પોતાનો હિસાબ કિતાબ કરતો નથી. બીજો, બીજાઓનો હિસાબ કિતાબમાં મને મજા આવે છે. અને ત્રીજી નબળાઈ પડે છે કે બીજા લોકોને મારો હિસાબ કિતાબ કરવામાં મજા આવે છે. કોઈને પોતાનો હિસાબ કિતાબ નથી કરવો. મને તમારો કરવો છે, તમને મારો કરવો છે. કોઈને પોતાનો હિસાબ કિતાબ નથી કરવો. એટલા માટે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ આપણને આ વાતની ચેતવણી આપે છે. અરે ખુદાના બંદા, હાસિબ નફસકા લિનફસિક, અરે મુસલમાન, તારા નફ્સનો હિસાબ કિતાબ કર તારા પોતા માટે, બીજાઓ માટે નહીં. હાસિબ નફસકા લિનફસિક, અરે મુસલમાન, તારા નફ્સનો હિસાબ કિતાબ કર તારા પોતા માટે. ફઇન્ના ગૈરુલ અન્ફુસે, યાદ રાખજે કે જે બીજા નફસો છે ના, લહા હસીબુન ગૈરુક, ફઇન્ના ગૈરુહા મિનલ અન્ફુસ લહા હસીબુન ગૈરુક. યાદ રાખજે, તારા નફ્સનો હિસાબ તારા પોતા માટે કર. અને એ પણ યાદ રાખજે કે તારા નફ્સ સિવાય જે બીજા નફ્સો છે ના, એનો હિસાબ કિતાબ કરવાવાળો બીજો કોઈ છે, તું હિસાબ ન કર. આપણી ભાષામાં કહેવાય પંચાયત. આ હિસાબ તું ન કર, હિસાબ કિતાબ તને તારા પોતાનો કરવાનો છે. અને ક્યારે કરવાનો છે? અગર એ સવાલ ઉત્પન્ન થાય, આપણે તો જીવીએ છીએ ના, સમયની કંઈ ખબર નથી. તમે જોવું તો ખરા ભાઈ, તમારું તો અલ્લાહ આલમ. હું તમને મારી વાત કરું, અહીંયાની એક સલાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. સમય કેમ વટાય છે આપણને ખબર નથી પડતી. ક્યારે ઉઠ્યા, ક્યારે જમ્યા, ક્યારે બેઠ્યા, હજી આમ જોઈ તો સવારના 7, આંખ ખુલે તો ખબર પડે કે ઓહ 10 થઈ ગયા છે, ફરી આંખ ખુલે ખબર પડે 12 થઈ ગયા છે, ફરી આંખ ખુલે ખબર પડે બપોરના 4 થઈ ગયા છે, વળી આંખ ખુલે ખબર પડે સાંજના 6 થઈ ગયા છે. દિવસો એટલો ઝડપથી ને ચાલ્યો જાય છે, મને ખબર નથી પડતી. અઝીઝાને મહતરામ, દિવસની વાત જે છે મારું તમારું અંત આવવાનું છે. હિસાબો કિતાબ કેવી રીતે કરવો એની ચેતવણી પરવરદિગારે આલમ કુરાની મસ્જિદમાં આપે છે. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. સૂરે અંબિયા કુરાની મસ્જિદનો 21મો સૂરો, આયતનું નિશાન 1, ચેપ્ટર 21 વર્સ નંબર 1. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, એક તરબલિન નાસ હિસાબુહુમ વહુમ ફી ગફલતિન મુઅરિધૂન. માણસનો હિસાબ બાજુમાં આવી ગયો છે, બાજુમાં, પણ આ લોકો કેમાં પડ્યા છે? ગફલતની નીંદમાં પડ્યા છે. અઝીઝાને મહતરમ, આ હિસાબો કિતાબ કોણ કરશે? ખુદા કરશે ના, પણ રસૂલે બતાવી દીધું આ સમય આવી જાય ના, આ ટાઈમ આવી જાય એ પહેલા એક કામ કર. રસૂલે કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલાઈહી વઆલિહી વસલ્લમ આપણને નસીહતો વસિયત કરે છે અને કહ્યું, અહીં મુસલમાનો, હાસબુ અન્ફુસકુમ કબ્લ અન તુહાસબુ. અહીં લોકો તમારા પોતાના નફ્સનો હિસાબ કરી લ્યો એ પહેલા કે તમારો હિસાબ લેવામાં આવે. કોઈ બીજો આવીને તમારો હિસાબ લે, તમારાથી પૂછાણા કરે, તમારાથી ને સવાલ જવાબ કરે, એ પહેલાં તમે પોતે પોતાથી ને સવાલ જવાબ કરી લ્યો, તમે પોતે પોતાથી ને હિસાબ કિતાબ કરી લ્યો. આને શરિયત અથવા તો રિવાયતોની ભાષામાં મુહાસબતે નફ્સ કહે છે. પણ રસૂલે શું કહ્યું હતું? બધાને કહ્યું હતું ના. હું ક્યારેક ક્યારેક અચંબ પામું છું કે આવી વાતો એટલી મહત્વતાથી ભરપૂર છે કે રસૂલે કરીને યોગ્ય સમજ્યું કે કોઈ એવા માણસને કહું જેથી કરીને આનો અસર વધારે થાય. આ જ શબ્દો, આ જ રસૂલે કરીને જણાવે અબુધરને કહ્યા છે. કહ્યું યા અબાધર, હાસિબ નફસકા કબલા અન તુહાસબ,

0: ay abudhar. Tara potana nafsno hisabo kitab kar. E pehla ke taro hisabo kitab karvama ave. Sawal utpan thai chhe na. Mane baji jat jat ni etli aasha chhe. Ane hun hisabo kitab nathi karto. Kem hisabo kitab mane na sujhe? Kadach ek karan hoy. Kadach. Ayatne sari rite sambharjo. Khuda bande karime kayo Media Room 5918. Khuda kayo Bismillahir Rahmanir Rahim. Ya ayyuhalladhina amanu. Media Room. Salawat padho to uthi jaye. Sallu ala Muhammad wa ali Muhammad.
1: Allahumma salli ala Muhammad.
0: 5918. Khuda kayo Bismillahir Rahmanir Rahim. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون آية پڑھائی گئی ميديا روم 19 آية 59-19 اوگر سائد انگلیس بسورو پسی خدای شو گئیو کہو بسم الله الرحمن الرحیم ولا تكونوا كالذين نسوا الله فانساهم انفسهم اولئك هم الفاسقون انه اینا جوا نبنو کہ جے اللہ نے بھولی گیا چھے نتیجو اے نکر سے کہ تمہیں پوتے پوتا نے بھولی جا شو અને તમે એવા લોકો બની જાશો કે જે રાહે રાસ્ત ઉપર નથી એના જેવા ન બનો કે જે અલ્લાહને ભૂલી ગયા છે તો તમે તો એ કહેશો ના અમે કે અલ્લાહને ભૂલી ગયા છે નમાઝો પઢીએ છીએ રોઝાઓને રાખીએ છીએ હજ્જો ઝિયારતમાં જઈએ છીએ જે અલ્લાહની રહેમત આપવાનું છે આપે છે હોમ્સ આપીએ છીએ ઝકાત આપીએ છીએ દાન કરીએ છીએ સદકો કરીએ છીએ જે જે કરવાનું છે બધું કરીએ છીએ અમે થોડી અલ્લાહને ભૂલી ગયા છે તો ઇમામનો જવાબ આવશે તું વિચાર કરજે કે અલ્લાહને તું યાદ રાખો છો કે આ બધી આદત થઈ ગઈ છે નમાઝો પડવી આદત થઈ ગઈ છે રોઝાઓ રાખવા આદત થઈ ગયા છે કેમ આ હું નથી કહેતો ઇમામોએ આપણને બતાવ્યું છે કે અમારા શિયાઓની નમાઝ પડવાની ક્યારે ક્યારે આદત પડી જાય છે નમાઝ વગર એને ચાલે ના પણ ખુદાએ શું કહ્યું ખુદાએ કહ્યું કે તારા નફ્સનો હિસાબો કિતાબ કર અને અને યાને વાત 18મી આયતમાં પૂરી નથી થઈ વિદ્યારૂમ પાછી નાખ 59-19 અને છે અને એન્ડ છે આમાં છે ઈર્યું અને 18મી આયતની વાત પૂરી નથી થઈ ખુદાએ અનુસંધાન કર્યું કહ્યું અને એવા જેવા લોકો ન બનો જે અલ્લાહને ભૂલી ગયા છે નતીજો શું થશે આ લોકો પોતે પોતાને ભૂલી જશે એટલે શું પોતાને ભૂલી જશે એટલે એટલે આ ઉપર વાત હતી ના ફલ તંદુ નફસું માં કદમ એટલે ગદ નફ્સની જવાબદારી છે કે તપાસ કરે કાલ માટે એણે શું કર્યું છે અને એના જેવા ન બનો માલુમ પડે છે કે અગર મુસલમાન તને સવાલ ઉત્પન્ન થાય કે કેમ મને સૂજતું નથી કે હું મારા પોતાનો હિસાબ કિતાબ કરું તો કદાચ કદાચ જવાબ આ હોય કે હકીકતમાં તું અલ્લાહને ભૂલી ગયો છો ક્રિયા ભલે કરતો હો પણ હકીકતમાં અલ્લાહ સુબહાન વ તઆલા ભૂલાઈ ગયો છે અને પછી ખુદાએ ઓલી આયતને નાઝિલ કરી કઈ જેની શરૂઆત મજલિસમાં થઈ લા યસ્તવી અસહાબુન નાર વ અસહાબુલ જન્ના અસહાબુલ જન્નતે હુમુલ ફાઇઝૂન એક સલવાત પડી મુહમ્મદ વ આલી મુહમ્મદ પર તો અઝીઝાને મહતરમ આ બધાય કામયાબીના રસ્તાઓ જે 10-10 આપણે બયાન કર્યા એના ઉપર ચાલવા માટે આ કરવું પડશે પોતાથી પૂછવું જોશે હું છો ક્યાં હું કરું છું શું મેં શું નથી કર્યું મારાથી શું થઈ ગયું તમને ખબર છે મારે ત્યાં પેરિસની અંદર મેં એક રવૈયો રાખ્યો છે મદ્રેસાની અંદર આ નાનકડો તરીકો છે અહીંયા પણ જેને કરવું હોય તો અમલ કરી લ્યો કામ આવે તો મદ્રેસામાં દાખલ થાવ પડાવા એટલે મારા વિદ્યાર્થીઓને ખબર છે કે દર્સ શરૂ થાય એ પહેલાં શેખ બે સવાલ પૂછશે બે નાનકડા સવાલ દર્સમાં દાખલ થાવ ના મદ્રેસાનું બે સવાલ હરેક બાળકને બોલવાની જરૂરી છે વાજિબ છે બે સવાલ ક્યાં છે પહેલો સવાલ આજના દિવસે નેકીનું કામ શું કર્યું અને આજના દિવસે કોતાહી અથવા તો બુરાઈનું કામ શું થઈ ગયું અથવા તો જરૂરી જે કામ હતું એ રોકાઈ ગયું એક પોઝિટિવ એક નેગેટિવ મુહાસબતે નફ્સ મુહાસબતે નફ્સ કે હું તપાસ કરું

કે મારી જિંદગી જ નહીં, હર દિવસે, કેમ હર દિવસે હું કહું છું, અત્યાર સુધી આપણે ભૂંબાની વાત કરી, પિલપિલિંગ ભૂજની વાત કરી, હવે આવે છે પિલપિલિંગ ગોંબે, આવે છે ને પિલપિલિંગ ગોંબે, બહુ મોટી વાત છે, કલેજુ ખપશે આને સાંભળવા માટે. સાતમા ઇમામ, ઇમામે મુસલ કાદિમ અલી સલામ, કહ્યું લઈસ મિન્ના મન લમ યુહાસિબ નફસહુ ફી કુલ્લ યૌમ, લઈસ મિન્ના મન લમ યુહાસિબ નફસહુ ફી કુલ્લ યૌમ, ઈ અમારામાંથી નથી કે જે હરરોજ એવરી ડે પોતાના નફ્સનો હિસાબ કિતાબ ન કરે, એ અમારામાંથી નથી. લઈસ મિન્ના, એ અમારામાંથી નથી. મુસલમાન જાગી જા, ગફલતમાં ન પડ્યો રહેજે. વ્યક્તિગત વ્યક્તિગત આપણી બધાની જવાબદારી છે. ફૌજની 10 રસ્તાઓ આપણે પડ્યા અને બયાન કર્યા, પણ ત્યાં જવા માટે આ ખપશે, હિસાબ કિતાબની જરૂર પડશે, મુહાસબતે નફ્સની જરૂર પડશે કે હું હિસાબ કરું ક્યાં છું. કેમ? કારણ કે મુહાસબતે નફ્સને સુધારો થશે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ, આપણને એક વાત કરે છે, કહ્યું સમરતુલ મુહાસબા સલાહુન નફ્સ, સમરતુલ મુહાસબા સલાહુન નફ્સ. તમારી જિંદગીની અંદર મુહાસબતે નફ્સ અગર આવી જાય, હિસાબો કિતાબ કરવાની આદત આવી જાય, તો યાદ રાખજો એનાથી ને તમો ઉન્નતિ પ્રગતિ સુધરી જાશો. એટલે હું તમારાથી નહીં, મારા પોતાથી ને સવાલ કરું છું, શેખ મોઈઝ સુધરવું છે કે નથી સુધરવું? શેખ તને સુધરવું છે કે નથી સુધરવું? કે આમ જ જિંદગી બસર કરીશ? અલી બયાન કરે છે પોતાનો હિસાબ કિતાબ કર, સુધારો ઘટાડો વધારો ઉન્નતિ પ્રગતિ એ લાવ તારી અંદર, એનાથી ને તું જ આબાદ નહીં થા. તારા એકાંતમાં મુહાસબતે નફ્સ કરવાથી ને કોમની અંદર ફાયદો થઈ શકે એમ છે, પણ શરત એ છે કે હર કોઈ વ્યક્તિગત પોતાની અંદર આ વાતને લાવે. દલીલ એલાન રબ્બુલ ઇઝ્ઝત સૂરે રાદ, કુરાન મજીદનો 13મો સૂરો, આયતો નિશાન છે 11. એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, ઇન્નલ્લાહ લા યુગયરુ મા બિકૌમિન હત્તા યુગયરુ મા બિઅન્ફુસિહિમ. ખરેખર અલ્લાહ સુબહાનહુ તઆલા કોઈ કોમની હાલતને નહીં બદલે જ્યાં સુધી કે કોમના વ્યક્તિઓ સભ્યો વ્યક્તિગત પોત પોતાને સુધારવાની કોશિશ નહીં કરે. એટલે હું કહું છું એવા લોકોને કે જે હંમેશા નિરાશ હોય છે, આશા છોડી દીધી છે, અને આ લોકોનું કહેવું એ જ છે ના કે અમારા જેવા મજલિસ પડે તો મને કહે છે કે હવે આ મજલિસ પડવાનું મૂકી દો, આ કોમ ઉપર ફાતિયા પડાઈ ગયા છે, આ કોમ નહીં સુધરે, તો એના માટે મારો જવાબ એ છે કે ભાઈ આ કોમને અગર સુધરવું હોય ને તો વ્યક્તિગત સુધરવાનું છે. બધાએ પોત પોતાની જગાએ સુધરવાની કોશિશ કરે અને સુધારવાની, અરી ગુજરાતી છે હજુ એટલે ગુજરાતી જરૂર છે, સુધરવું અને સુધારવું અલગ છે, પોતે સુધરવું ને બીજાને સુધારવા, બીજાઓને બહેતર બનાવવા. આ ક્યારે થશે? જ્યારે મુહાસબતે નફ્સ આવશે. સતમા ઇમામનું પિલપિલિંગ ગોંબે સાંભળી સાંભળી ના, હવે સાંભળો આ એના કરતાં ગોંબે છે. કેમ? કારણ કે સાતમા ઇમામની રિવાયત નથી, આ મારા તમારા નબી કરીમ રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ. સાતમામાં કહ્યું તું એ અમારામાંથી નથી જે દરરોજ મુહાસબતે નફ્સ ના કરે. રસૂલ કરીમ કહે છે લા યકુનુલ અબ્દુ મુમિનન હત્તા યુહાસિબુ નફ્સહુ મુહાસબતન અશદ્દુ મિન અશ શરીકે લિ શરીકેહી વસ સૈયદ અબ્દિહી.

بندو مومن تھئی اچ نتھی شکتو لا یکون العبد مؤمنا بندا تو مومن تھئی اچ نتھی شکتو جیا سودی کے تو پوتانو محاسبت نفس نہ کر اے پن ایو حساب و کتاب કે જે પાર્ટનરશિપમાં હોય ના એકબીજાના ભાગીદાર હોય ના શરીક અને શરીક હોય ના એના કરતા વધારે અકળ શદીદ હિસાબો કિતાબ ન કર અને એના કરતા પણ વધારે શદીદ હિસાબો કિતાબ કે જે ગુલામને હિસાબો કિતાબ એનો માલિક કરે છે એના કરતા વધારે તું તારો હિસાબ કિતાબ ન કર ને તો આઈ બંદા તું મોમિન થઈ જ નથી શકતો સવાલ કોઈ એક વખત મને સૂજ્યું કે ખૂણામાં બેસીને પોતાથી પૂછું કે શેખ 55 વર્ષ થઈ ગયા એકા વનમો ચાલે છે અને વન તો ગુજરાતીઓને તો ખતરનાક છે ને આપણી માન્યતા વન વનમાં પ્રોબ્લેમ એકા વનમાં બા વનમાં પ્રોબ્લેમ 53 હોય તો બચી ગયા 54 હોય તો બચી ગયા વરી 55 આવે તો પ્રોબ્લેમ 56 વાંધો નથી 57 પ્રોબ્લેમ 58 પ્રોબ્લેમ હવે જે આપણી માન્યતાઓ છે ક્યાં છો તું શેખ કોઈ દિવસ ખૂણામાં બેસીને વિચાર કર્યો કે આજ સુધી શું કરતો હતો મને શું કરવાનું હતું જે મેં નથી કર્યું શું મને કરવા જેવું છે કેમ આ નથી થતું એવું તો નથી કે ખુદા ભૂલાઈ ગયો છે બયાન કર્યું ના જ્યારે ખુદાએ ભૂલાઈ જાય ના તો મને આ ન સૂજે અને ખુદા કહે છે ભાઈ તને આટલી વાર લાગે છે તારો હિસાબ કિતાબ કરવા આટલી વાર અમને વાર નહીં લાગે આટલી જિંદગી તો અમને વાર નહીં લાગે એલાન કર્યું કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સૂરા આલ ઇમરાન કુરાન મજીદનો ત્રીજો સૂરો આયત 199 ચેપ્ટર 3 વર્સ નંબર 199 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ ઇન્નલ્લાહ સરીઉલ હિસાબ ઇન્નલ્લાહ સરીઉલ હિસાબ એ હિસાબ કિતાબ જલ્દી કરી નાખશે તમારો એટલે નબીએ કહ્યું પોતાનો હિસાબ કિતાબ કરો મુહાસબત નફ્સ કરો એ પહેલા કે બીજો કોઈ આવીને તમારો હિસાબ કિતાબ કરે કામયાબી મેળવવા માટે ફૌજ મેળવવા માટે રસ્તાઓ આપણને ખબર છે ક્યાં દિશામાં ચાલવાનું છે પણ એ દિશા ઉપર ચાલવા માટે જરૂરી છે કે હું પોતાથીને અમુક સવાલ કરું પોતાનો હિસાબો કિતાબ કરું આ જો કરતો થઈ ગયો ના તો મને મળશે અને એક તરીકો એનો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામના આપણને કહે છે કયું કૈયદુ અનફુસકુમ બિલ મુખાલિફા વમલકુહા બિલ મુહાસબા વમલકુહા બિલ મુખાલિફા એ લોકો તમારા નફસોને હિસાબો કિતાબ કરીને કૈદની અંદર નાખી દો એની આજુબાજુમાં સીમાઓ નાખી દો કૈયદુ અનફુસકુમ બિલ મુહાસબા હિસાબો કિતાબ કરીને તમારા નફસોને એને લિમિટની અંદર રાખો વમલકુહા બિલ મુખાલિફા અને તમો તમારા નફસના માલિક બની જાઓ તમે માલિક અને ગુલામ તમે જેમ કહો એમ નફસ ચાલે તમને નફસ કહે એમ તમે ન ચાલો આ બધી મોટી મોટી વાત મિંબરથી થાય પણ જ્યારે સામે આવે ત્યારે થાય છે હા સામે ન્યામાં ચોમા પડ્યું હોય શેકેલો બકડો પડ્યો હોય ખબર છે કે હજમ નથી થતું તો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર નફ્સ પકડાતું નથી એ જે કહે એનું મને ખાવાનું મન થઈ જાય છે અલી કહે છે મુહાસબતે નફ્સ કરો એટલા માટે એ જ અલી અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ارشاد فرمائے کہ اعدا عدوك نفسك التي بين جنبيك تارا جتلا دشمنو છે ને ઈ બધાયમાંથીને સૌથી વધારે અગર કોઈ દુશ્મન છે તો એ તારો નફ્સ છે જે તારા બે આ સીનાના ભાગમાં છે نفسك التي بين جنبيك ઈ તારું મોટામાં મોટું દુશ્મન છે કોણ તારું નફ્સ એટલે ખુદાએ કહ્યું વલ તંદુર નફસુમ્મા કદ્દમત લિગદ

હરેક નફ્સની જવાબદારી છે એ તપાસ કરે કે એવણે કાલ માટે શું શું તૈયારી કરેલી છે. અઝીઝાને મુહતરામ, હવે નફ્સની હિસાબ કિતાબ કેમ કરવો એ પણ સવાલ છે ને, કે કેવી રીતે કરવો. ઘણા તરીકાઓ છે, ઘણા તરીકાઓ છે. મૌલાએ કાયનાત એક તરીકો બતાવે છે. હદીસનું ભાવાર્થ પડું છું, કારણ કે આપણો સમય ખતમ થવામાં છે, એટલે ભાવાર્થ પડું છું. મૌલાએ કહ્યું, પહેલું તો હરરોજ મુહાસેબતે નફ્સ કરો. જ્યારે બયાન કર્યું તો સામાવાળાએ પૂછ્યું, કહ્યું, યામીરલ મુમિન કેવી રીતે કરીએ? કહ્યું, સવારના ઉઠ, સાંજ પડે એ દિવસની અંદર તપાસ કર શું શું કર્યું. એક બીજો, સવારથી સાંજના દરમિયાન એ પણ તપાસ કરજે, અલ્લાહનું હમદો સના ક્યાંય થઈ કે ન થઈ. બે, ત્રીજો સવાલ પોતાથી એ કર કે મોમિનોનો જે હક છે એમાં કાંઈ કોતાહી તો નથી થઈ ના. મોમિનોના જે હક છે એમાં તપાસ કર કે કોઈ મોમિનની હાજત હતી એ હાજતને પૂરી કરી, કોઈ મોમિનની પરેશાની હતી એ મોમિનની પરેશાનીને તે દૂર કરી, કોઈ મોમિન તારે માટે સવાલ કરતો હતો એ સવાલનો તે જવાબ આપ્યો, કોઈ મોમિનની ઝિયારત કરવાની હતી એની તે ઝિયારત કરી. હદ તો એ, કોઈ મોમિન દુનિયાથીને ચાલ્યો ગયો, મૃત્યુ મોત એની આવી ગઈ, એમના સગા વાલાઓને જઈને તે આશ્વાસન આપ્યું, આપણી ભાષામાં ખરખરો કર્યો. મોમિનોના બધાય હકના બારામાં મુહાસેબતે નફ્સ કર. અને પછી એક મોટો હક મૌલાએ કાયનાત કહે છે, અજબ છે, અજબ છે. આ રિવાયતને જ્યારે હું પડું છું, સાંભળું છું, મને વિચાર આવે છે કેમ અલી મુર્તદા અલી સલામને આ સૂજ્યું, કેમ સૂજ્યું. તો હું હસી મજાકમાં એ કહું છું કે અલી જાણતા હતા કે આ મારા શિયાઓ, એને આ બહુ જરૂર પડશે. એટલે કોણ, એટલે કોણ મૂકી, હે, જોરથી બોલો ને, આપણે. આ એ બોલ્યો, હું નથી બોલ્યું, આ એ કીધું, આપણે. ઇમામ અલીએ કહ્યું, હિસાબો કિતાબ કરના. તો હિસાબો કિતાબ કરતાં કરતાં એ પણ તપાસ કરજે, આજે કેની કેની ગઈબત થઈ ગઈ છે. હા મૌલા, આ બધે તમે રસ્તાઓ બતાવ્યા, એમાં ગઈબત તમને કેમ યાદ આવી? ગઈબત મુહાસબતે નફ્સ, ક્યાંય છેટે જવાનું નથી ભાઈ. હું કહું છું છેટે જવાનું નથી. તમારા બધાના ફોન કરો, ખોલો, જોજો વોટ્સઅપમાં કેટલી ગઈબત છે, જો ટ્વિટર ખોલો, જોજો કેટલી ગઈબત છે. બીજું શું શું વાપરો છો મુબારકભાઈ? ઇન્સ્ટાગ્રામ ખોલો, ટેલિગ્રામ ખોલો, જોજો કેવા કેવા મેસેજ છે. ઓલો આમ ભાગી ગયો છે, ઓલો આના ખાઈ ગયો છે, ઓલો ઓના સાથે રખડે છે, ઓની બાયડી આના સાથે હાલી ગઈ છે, આ ઓના પાસે આટલા માગે છે, આ વાં જઈને બેસે છે. ગઈબતી ગઈબત સવારથી સાંજ. અને પછી હું કહું કે ખુદા મારાથી ભૂલાણો નથી, કેમ, હું નમાઝમાં તો આવું છું, રોઝાઓ તો રાખું છું, મુસલમાન. કામયાબી, સક્સેસ, અચીવમેન્ટ, મુહાસબતે નફ્સ. મુહાસબતે નફ્સ કર તો આ બધા અચીવમેન્ટના રસ્તાઓ જે છે ને એ તારા માટે ખુલ્લા થઈ જશે. આ છે અઝીઝાની મહતરમ કામયાબીનો રાઝ. કામયાબી અગર ખપે છે તો મુહાસબતે નફ્સ કરતા શીખ, નતીજો ઇન્શાઅલ્લાહ કામયાબી સુધી તું પહોંચી જાયશ. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. એટલે ખુદાએ એ તો કહ્યું કે અમે હિસાબ જલ્દી કરશો, જલ્દી કરશો અમે, ઠીક છે. પણ કુરાન મજીદમાં અમુક એવી જગાઓ છે કે માણસો કહેવા લાગશે, અમારો હિસાબ કિતાબ જલ્દી કરી નાખો એ પહેલા કે ઓલો હિસાબ કિતાબ કરે. કયામતના જે વાત જોવાવાળા છે ને એનો ઉલ્લેખ પરવરદિગારે આલમે કુરાનમાં કર્યું છે. સૂરે સાદ, કુરાન મજીદનું 38મું સુરાતું નિશાન છે, 16 ચેપ્ટર 38 વર્સ નંબર 16. આ લોકો ખુદાની બારમાં કહેશે, અહીં અમારા પરવરદિગાર, વકાલુ રબ્બના અજલના કત્તના કબલ યોમ અલ હિસાબ, ખુદાયા અમારું જે થાતું હોય ને હમણાં અમને દઈ દો. એ આપણે એમ જ કરે, કમિશન જે થાતું એ પહેલે દઈ દે, પછી કાંઈ બોનસ મળી પછી, હમણાં જે થાય છે એ દઈ દે. આ ઊંધું હશે. આ લોકો કહેશે, ઓલો કયામતનો હિસાબો કિતાબ થાય ના એ પહેલાં.

અમારો હિસાબ કરી નાખો ઈ હિસાબ પહેલા કાલુ રબ્બના અજ્જલ લના કત્તના કબલા યોમલ હિસાબ યોમિલ હિસાબ એ દિવસ હિસાબો કિતાબનો આવે એ પહેલા ખુદાયા હમણાં જ આ હિસાબો કિતાબ અમારો કરી નાખના ખુદાનો જવાબ આવ્યો બંદા વ્યાધી ન કર સૂરે બની ઇસરાઈલ કુરાન મજીદનો 17મો સૂરો આયત નિશાન 14 ચેપ્ટર 17 વર્સ નંબર 14 ખુદાય કહ્યું બિસ્મિલ્લાહિર રહમાન રહીમ ઇકરા કિતાબક જોરદાર છે મીડિયા રૂબર વાંચ તારી કિતાબને કફા બે નફસક અલયોમ અલયક હસીબા અમને તારો હિસાબ કિતાબ કરવાની જરૂર પણ નથી વાંચ તું પોતે તારા નામા અમાલને આજના દિવસે તું પોતે કાફી છો અઝીઝ અને મોહતરમ એટલે રસૂલે કહ્યું આ આવે ના એ પહેલે અહીંથી હિસાબ કિતાબ કરીને નીકળ રોજ કર તો કામયાબી મળશે આ કરબલાનું દર્દનાક વાક્યો જે આપણા સામે છે કારણો ઘણા છે પણ ઊંડાણથીને જોઈએ ના તો એમાં એક કારણ આ છે જે મુસલમાનના રહેબરોનો દાવો કરતા હતા એણે આ ઇસ્લામની વાતોને પોતાની જિંદગીનો ભાગ રાખ્યો જ નહોતો ક્યારે વિચાર્યું પણ નહીં કે શું કરી રહ્યા છે આટલો જુલ્મ થઈ ગયો તો એલાન કરતા હતા કાંઈ વહી કાંઈ નાઝિલ નથી થઈ ગઈ હા ઇસ્લામની ખુરશી ઉપર બેસીને વહી નાઝિલ નથી થઈ મુસલમાનનો ખલીફો પોતાને કહે અને કહે કે શું વહી કંઈ નાઝિલ નથી થઈ હઝીઝાને મતલબ શા માટે હિસાબો કિતાબ નહીં મુહાસબતે નફ્સ નહીં આજની તારીખ આવી ગઈ કે ઝુલ્મ સિતમની ઇંતહા તો થઈ ગઈ પણ અમુક એવા મુસલમાનો હતા જેણે કદાચ કદાચ થોડું મુહાસબતે નફ્સ કર્યું હશે થોડું શું બન્યો એ ઝાલિમોના દરબારમાં એક મોકો આવ્યો કે જ્યારે ચોથા ઇમામ આવ્યા છે અને ચોથા ઇમામની સામે ઝુલ્મ સિતમની વાત થઈ રહી છે અને ચોથા ઇમામ કહે છે કે મને ઇજાજત છે કે હું આ લાકડા ઉપર જાઉં મેમ્બર હતો અને ત્યાં ચોથા ઇમામે એલાન કર્યો અનબનો મક્કા હું સમસમ હું મક્કાનો દીકરો છું હું રસૂલનો દીકરો છું હું અલીનો દીકરો છું હું ફાતિમાનો દીકરો છું એક પછી એક બયાન કરતા ગયા અજીબ જાતના છે ઝાકિરે હુસૈન જે કરબલાની દર્દનાક દાસ્તાન અગર મિંબર ઉપરથીને બયાન કરેલી હોય ને તો થોડા સમય માટે ચશ્મે તસવ્વુરથી વિચાર કરો કે આ કેવો ઝાકિર હશે કેવો હુસૈનના મરસિયા પડવાવાળો હશે કેવો હુસૈનની મજલિસ પડવાવાળો હશે કે જેની હાથમાં હથકડીઓ છે પેરમાં બેડીઓ છે ગળામાં ખારખાર તોક છે અને મિંબર ઉપર જઈ રહ્યો છે પોતાની ઓળખાણ અપાવી રહ્યો છે અને અંતમાં કહે છે એ લોકો તમે મને ઓળખો છો અરે હું એનો લાલ છો જેને તશના દહાન કરબલાની અંદર ઝબાહ કરવામાં આવ્યો અઝીઝો એ દરબારની અંદર લોકો રોવા લાગ્યા હલચલ મચી ગઈ બસ એલાન થયું કે અઝાન દેવામાં આવે અઝાન દેવા વાળો અઝાન શરૂ કરી એક વખત આવ્યો જ્યારે નાના રસૂલે ખુદાનું નામ આવ્યો ચોથા ઇમામે સવાલ કર્યો હે બંદે ખુદા આ જેનું નામ લેવાય છે એ મારા નાના છે યા તારા નાના છે આઝાદારો બસ એ વખત આવી ગયો કે જ્યારે આ યઝીદ મજબૂર થઈ ગયો કે ચોથા ઇમામને રિહાઈ દેવામાં આવે એક સમય આવ્યો ચોથા ઇમામને દરબારમાં બોલાવવામાં આવ્યા કહ્યું ફરઝંદે રસૂલ મેં ઈરાદો કર્યો છે કે હું તમને હવે મુક્ત કરી નાખું તમને રિહાઈ આપી દઉં બસ ચોથા ઇમામે કહ્યું કે તમને જે પણ કરવું હોય પહેલે હું મારી ફૂફી અમ્માથીને પૂછીશ અમને શું ઈરાદો છે બસ સૈયદ સજ્જાદ જ્યારે પાછા આવ્યા પણ ક્યાં હાલતમાં આવ્યા છે જનાબે ઝૈનબ જોઈ રહ્યા છે ચોથા ઇમામની ગરદનમાં જે તોક હતી એ ઉતરી ગઈ છે હાથમાં જે બેડીઓ હતી નીકળી ગઈ પગમાં બેડીઓ હતી નીકળી ગઈ છે હાથમાં હથકડીઓ હતી નીકળી ગઈ છે બસ ચોથા ઇમામે કહ્યું કહ્યું ફૂફી અમ્મા રિહાઈના સમાચાર આવ્યા છે શું ઈરાદો છે બસ જનાબે ઝૈનબે કહ્યું
મરાલાલ જ્યારથી આપણે કરબલાથી નીકળ્યા છે ના ઝાલિમને કહી દેજે આપણો લૂંટાયેલો અહેસાસ પાછો આપી દે બીજી એક વાત કરજે હું મારા માજાયાનું ગમને નથી મનાવ્યો એક જગા તૈયાર કરવામાં આવે જ્યાં મારા

मजा हुसैन ने याद करो आजाद हारो सैयद सज्जाद पहुंचिया अने आ मांगणीओ ने कबूल करवामां आवी એક ગુજરાની અંદર ખાલી કરવામાં આવ્યા. બીબીઓ અંદરમાં દાખલ થઈ અરે શામની બીબીઓને બોલાવવામાં આવી. માજરો શું બન્યો? અરે ઝૈનબે કહ્યું હતું ના અમારા સાસાને પાછા દેવામાં આવે. અઝાદારો એક પછી એક શહીદોના સર આવવા લાગ્યા. અરે ક્યારે અબ્બાસનો સર આવ્યો, અરે ક્યારે અકબર, ક્યારે કાસિમ, હર કોઈ પોત પોતાના વારિસનું સર લેતા ગયા. એક વખત આવ્યો હુસૈન મઝલૂમનું સર આવ્યો. જનાબે ઝૈનબ આગળ વધ્યા, કહ્યું આ મારા માજાયાનું સર છે, બસ ઇંતહા ન રહી. એક વખત આવ્યો, એક તશ્તમાં બે નાના નાના સર આવ્યા. શામની બીબીઓએ જોયું આને લેવા માટે કોઈ આગળ નથી વધ્યું, કોઈ બીબીની આવાજ નીકળી ગઈ.

એકતશ તમા બે નાના નાના સર આવ્યા. શ્યામની બીબીઓએ જોયું આને લેવા માટે કોઈ આગળ નથી વધ્યું. કોઈ બીબીની આવાજ નીકળી ગઈ, અરે લાગે છે એવું આલા વારિસ બચ્ચાઓ છે, એમની માં જિંદા નથી. ઝૈનબે સાંભળ્યું, કલેજા ફાટ ગયા. ઝૈનબે કહ્યું, બીબી આ મારા બાળકો છે, હાજાદારો આ ગમનાક દાસ્તાન આગળ વધી રિહાઈનો સમય આવ્યો. તારીખની અંદર ઇખ્તલાફ છે પણ ન બને, હોવું જોઈએ તો આવું જ બન્યું હશે. અરબાબ મિંબર બયાન કરે છે કે જ્યારે આ કાફલો નીકળ્યો ના તો સબર જે છે ના એની પણ એક ઇંતહા હોય છે, એની પણ એક હદ હોય છે. અરબાબ મિંબર બયાન કરે છે જ્યારે આ કાફલો નીકળતો હતો ના તો જ્યારે બધા તૈયાર થઈ ગયા તો બીબી રબાબ નજરે ન પડ્યા. અરે શા માટે માલૂમ પડ્યો? એક નાની લહેદ ઉપર માં વળગીને વિલાપ કરે છે. હું કહીશ, રબાબ શું તમારું સબર તૂટી ગયું? તમને ખબર છે આ કોણ રબાબ છે? અરે રોઝે આશોર મારા ઉસ્તાદ મૌલાના સાદિક હસન બયાન કરે છે કે જ્યારે હુસેને મતલું નાના અસગરને પાછા લાવ્યા ના ખૈમાની અંદર તો એક વખત રબાબને કહ્યું, બીબી મારી થોડી મદદ કરો, આ નાના બાળકને આપણે લહેદે સુપુરદે ખાક કરી નાખે. અઝાદારો આ માં છે, માં છે જેના લાલમાં ગળામાં તીર લાગ્યું છે. જનાબે રબાબે નાના અલી અસગરના લાશાને ઉપાડ્યો, ખૈમાના બહાર પાછળ ગયા. હુસેને મતલો તલવારથી ને નાની કબરને ખોદી રહ્યા છે, પણ આલમ શું છે? આંખો માંથી આંસુઓની ધાર છે, રબાબ જોઈ રહ્યા છે. સરને ઊંચું કર્યું, નજર હુસેન ઉપર પડી. રબાબે કહ્યું, આય મારા મૌલા સબરન જમીલા. માં કહે છે, હુસેન સબર કરો, આ છે રબાબનું સબર. પણ માં હતા ના, સબર કેટલું કરે? અસગર તો ચાલ્યા ગયા, જિંદાને શામમાં બચ્ચીથી રુખસત ન થઈ શક્યા. કબરે શકી ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا يوم القلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره ما تم حسين